નમસ્કાર. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. આજે ગુરુવાર, તારીખ 14 મે 2026, શક સંવત 1948. સમય અત્યારે 5:58:40 થઈ રહી છે. અમારી પ્રસારણ સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ મંગલમય શરણાઈ વાદનથી.

દમયંતી બરડાઈ અને સાથીદારોના સ્વરે આ ભક્તિ રચના આપે સાંભળી. મિત્રો, સમય અત્યારના સવારના 6:18 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે FM ગોધરાનું.

મિત્રો, આ સાથે જ આજનો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

હવે થોડી જ વારમાં સાંભળીએ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રીલે શ્રી રામચરિત માનસ ગાન.

કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ચોપાઈ ગાનના કલાકાર છે વાણી જયરામ અને સાથીઓ સંગીત નિયોજક સતીશ ભાટિયા.

0: શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ એક વિચાર. વિષય છે દાન. લેખન મનીષા ડામોર. મિત્રો, દાન આપવું એ જીવનનો શ્રેષ્ઠ પ્રેરણાદાયી માર્ગ છે. આપવામાં પાંચ આંગળી ભેગી થાય છે, જ્યારે લેવામાં હથેળી ખુલ્લી રહે છે. મિત્રો, આપણે કરેલું દાન ગુપ્ત હોવું જોઈએ, જે માત્ર ઈશ્વર જ જાણતો હોય, અને જે જરૂરિયાતમંદ વ્યક્તિને નવીન જીવન બક્ષતું હોય છે. ગરીબાઈ કે મજબૂરી બુરી ચીજ છે મિત્રો, જેમાં આર્થિક મદદગારીથી જીવન નૈયા હંકારવાની તરાપો બની રહે તેવું દાન હોવું જોઈએ. જીવનમાં ક્યારેય કોઈ ગરીબ પ્રત્યે નફરત કે ઘૃણાસ્પદ વર્તન ન કરવું જોઈએ, કારણ કે અંતર્યામી પરમાત્મા તો ગરીબમાં હોય, અમીરમાં હોય, અરે પ્રાણી જીવસૃષ્ટિમાં પણ હોઈ શકે. છતાં મિત્રો, આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ કે બારણે કોઈ માંગવા આવે તો ઘણા લોકો એમનું અપમાન કરી કાઢી મૂકતા હોય છે, કેટલું એ ભાંડતા હોય છે. પણ મિત્રો,

આમ કરવાથી માંગનારનો નહીં પણ ભાંડનારના સંસ્કારોનું માણસાઈનું ક્ષય થાય છે. શ્રોતા મિત્રો, કોઈપણ આગંતુક આંગણે આવીને આપણું નિરાશાભર્યું જીવન ઉજાગર કે પ્રકાશપુંજ પાથરવાને કાબિલ હોય છે. તેના અંતરના આશીર્વાદ જો મળી જાય તો ક્યારેક તેના પગલે જ આપણું જીવન સુખી, સમૃદ્ધ, સફળ અને સુંદર થઈ જતું હોય છે. મિત્રો, મહેનત કરીને પરસેવાની કમાણીમાંથી જ દાન કરવું એ જ શ્રેષ્ઠ દાન છે.

આપણે વાર તહેવારે દાન કરતા હોઈએ છીએ, ખાસ કરીને દિવાળી, હોળી, રક્ષાબંધન, મકર સંક્રાંતિ, અમાસ, પૂનમ, અધિક માસમાં તથા શ્રાદ્ધ પક્ષમાં પણ દાન પુણ્યનો અધિક મહિમા છે. આવા દિવસોમાં ઘણી સંસ્થાઓ, ધાર્મિક વૃત્તિ સાથે જોડાયેલા લોકો વગેરે પણ દાન માંગવા આવતા હોય છે. મિત્રો, જ્યારે આપણે દાન કરતા હોઈએ ત્યારે આપણને એ વાતનો ખ્યાલ અવશ્ય હોવો જ જોઈએ કે મારી મહેનતની કમાણી દાનના નામે કોઈ અન્ય કામમાં તો નથી વપરાતી ને. મિત્રો, આપણને મનથી સંતોષ થાય એવા લોકોને જ દાન કરવું જોઈએ. ઘણી જગ્યાએ તો માત્ર આર્થિક દાન જ સ્વીકારવામાં આવે છે, પણ ખરેખર કઈ વ્યક્તિને કયા દાનની જરૂર છે એ આપણને ખબર હોવી જોઈએ. પૈસાના દાન કરતા વસ્ત્રો, ભોજન અને પુસ્તકોનું દાન કરવું વિવેકભર્યું છે. જેને ખોરાકની જરૂર છે તેને પૈસા શા માટે આપવા? એને ભોજન જ અપાય. જેને વસ્ત્રની જરૂર છે એને વસ્ત્ર જ અપાય. મોટાભાગના લોકો દાન કરતી વખતે પાત્રતા પારખવામાં ભૂલ કરી બેસતા હોય છે અને ભોળા ભાવે દાનના નામે છેતરાતા પણ હોય છે. દાન હંમેશા યોગ્ય પાત્રને જ કરવું જોઈએ. શ્રોતા મિત્રો, ઘણી વખત દાન કરતી વખતે ધાર્મિક માન્યતાઓ, શ્રદ્ધા, અંધશ્રદ્ધા વગેરે પરિબળો પણ ભાગ ભજવતા હોય છે. પણ મિત્રો, દાન કરનાર વ્યક્તિએ આ બધું બાજુ પર મૂકીને જે કોઈને દાન કરે છે એ વ્યક્તિની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ દાન કરવું, એ જ મહાદાન કહેવાય. મિત્રો, જેમ કે આપણે આગળ વાત કરી, અમુક તહેવાર, તિથિ કે મહિનાઓમાં દાન પુણ્યનું ખૂબ જ મહત્વ હોય છે. પણ મિત્રો, દાનને કોઈ તિથિ, ધર્મ, માન્યતા, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, ખાસ મહિનો કે ખાસ દિવસ સાથે ન જોડતા માત્ર સુકર્મ તરીકે લેખવામાં આવે તો એ જ સાચા અર્થમાં દાન છે. શ્રોતા મિત્રો, ઘર આંગણે આવતા કૂતરા કે ગાયને આખા વર્ષ દરમિયાન એક પણ ભાખરી ન નાખતા હોઈએ અને મકર સંક્રાંતિના દિવસે ગાયોને બાજરી કે ઘઉં બાફીને બનાવવામાં આવેલી ઘૂઘરી ખવડાવવા શોધવા નીકળવાથી દાન કર્યું એમ ખરેખર કહી શકાય ખરું? કોઈ પણ જાતના સંબંધ કે સગાઈ વગર થોડામાંથી થોડું નિઃસ્વાર્થ ભાવે આપી દેવું, એ દાન. જે દાનનો મહિમા સમજ્યું છે એની આત્મામાં પરમાત્મા વાસ કરે છે. શ્રોતા મિત્રો, આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય હતો દાન. લેખન મનીષા ડામોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, હિન્દી સમાચાર 7 વાગે અને 7:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. પ્રાદેશિક સમાચારનો સમય રહેશે 7:10. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે 7:20 FM ગોધરા પરથી. સાત વાગીને 45 મિનિટે ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. ત્યારબાદ 7:55 એક ગીતની રજૂઆત થશે FM ગોધરા પરથી. 8 વાગે સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે 8:30 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. ત્યારબાદ 9 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 10 વાગે પ્રાયોજિત કાર્યક્રમની રજૂઆત થશે FM ગોધરા પરથી. 10:10 એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. આજની ફિલ્મનું નામ છે તેરે નામ. 10:30 આકાશ

આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ સાંભળશો. બપોરે 1 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. સાંજે 5:30 પ્રાયોજિત કાર્યક્રમ NCERT અને 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી. સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ કિસાનવાણી રજૂ કરવામાં આવશે સાંજે 7:20 આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી.

7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સુરમધુરી સાથે રાત્રિના 8 વાગ્યાથી સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 11 વાગ્યે હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે થોડી જ વારમાં સાંભળીએ સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરના કારણે 3 કામદારોના મોત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ રેલવે મંત્રાલયના અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને આશરે 20,667 કરોડ રૂપિયાના ખર્ચ સાથે મંજૂરી આપી છે. તે ભારતીય રેલવેનો પ્રથમ સેમી હાઈસ્પીડ પ્રોજેક્ટ હશે, જે સ્વદેશી રીતે વિકસિત ટેકનોલોજી સાથે આયોજિત કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનો આ વિભાગ અમદાવાદ ધોલેરા એસઆઈઆર આગામી ધોલેરા એરપોર્ટ અને લોથલ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ વચ્ચે ઝડપી કનેક્ટિવિટી પૂરી પાડશે. અમદાવાદને ધોલેરા સાથે જોડવાથી મુસાફરોના મુસાફરીના સમયમાં ઘટાડો થશે, જેનાથી આરામદાયક દૈનિક મુસાફરી અને તે જ દિવસે પરત ફરવાનું શક્ય બનશે. આ સેમી હાઈસ્પીડ રેલવે માત્ર 2 શહેરોને જ નજીક નહીં લાવે, પરંતુ સેંકડો કિલોમીટર દૂર રહેતા લોકોને પણ એકબીજાની નજીક લાવશે.
1: यहाँ पर 220 kmph की ट्रेन ये बनाई जाएगी और एक तरीके से ये मॉडल अगर यहाँ से सक्सेसफुल करने के बाद में देश में जितने सरफेस के प्रोजेक्ट्स हैं उन सबको अपग्रेड करके सेमी हाई स्पीड करेंगे. इससे अहमदाबाद से धोलेरा के बीच में 48 मिनट्स रहेगा साबरमती से धोलेरा, और जो अहमदाबाद का एक मेजर एरिया है सरखेज, वहां से हो तो करीब 34 मिनट्स में सरखेज से धोलेरा पहुंच सकेंगे. 3 जगह इसका मेट्रो के साथ इंटीग्रेशन है, बुलेट के साथ इंटीग्रेशन यहाँ पर साबरमती में, हाँ गांधीग्राम में भी है, बुलेट के साथ इंटीग्रेशन साबरमती में है.
0: ઓમાનના દરિયામાં દેવભૂમિ દ્વારકાના સલાયાનું જહાજ ડૂબી ગયું, જેમાં 14

0: ખલાસીઓનો આબાદ બચાવ થયો. અહેવાલ મુજબ વહેલી સવારે અચાનક જહાજ ઉપર વિસ્ફોટક વસ્તુ પડતા આગ ફાટી નીકળી હતી. આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જહાજમાં સવાર એક્ટનડેલ અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઇફબોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઇજા નથી પહોંચી. આ અંગે પરિવારજનોએ વધુ માહિતી આપી.
1: મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો. આજે વહેલી સવારે કંઈક વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ. માણસો બધા 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં રેસ્ક્યુ કરી લઈ ગયા.
0: અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સહિત ભારતભરમાં આજથી દૂધના ભાવમાં વધારો અમલી બન્યો છે. ગત વર્ષે 1 મેના રોજ અમૂલ દૂધના ભાવમાં વધારો કર્યા અને 1 વર્ષ બાદ અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલ ગાયના 500 મિલીલીટરના દૂધ પાઉચ પર 2 અને 1 લીટરના પાઉચ પર 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે અમૂલ ગોલ્ડ અને અમૂલ ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચ પર 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડોક્ટર કે એલ એન રાવ દ્વારા રાજ્યના તમામ ફિલ્ડ યુનિટ, શહેર અને જિલ્લાના વડાઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પોલીસ વિભાગની કામગીરીને વધુ સુદૃઢ બનાવવાની સાથે ઇંધણ અને અન્ય સરકારી સંસાધનોનો કરકસરયુક્ત ઉપયોગ કરવા મહત્વની સૂચના આપવામાં આવી છે. હવે વિભાગની તમામ પ્રકારની મિટિંગો અને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન ફરજિયાતપણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કરવાનું રહેશે. તપાસ અને સુપરવિઝન હેઠળની ચર્ચાઓ માટે પણ તપાસ અધિકારી અને સુપરવિઝન અધિકારી વચ્ચેની બેઠકો ટેલિફોનિક માધ્યમથી જ પૂર્ણ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
2: જે મીટિંગ્સ છે, ખાસ કરીને જિલ્લા લેવલ ઉપર, રેન્જ લેવલ ઉપર અથવા હેડક્વાર્ટર્સ લેવલ ઉપર જે કઈ જરૂરી મીટિંગો જે કરવાની છે, ફિઝિકલ મોડમાં નથી પણ એ વર્ચ્યુઅલ મોડમાં કરવાની સૂચના આપવામાં આવેલી છે. બીજી એક વાત છે કે જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ જે કોર્ટ મુદ્દતમાં વધુ સંખ્યામાં જતા હોઈએ છે જુદા જુદા કોર્ટોમાં, અમે આગ્રહ રાખ્યું છે કે આ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ પણ જે કોર્ટની પરવાનગી લે એ પણ આપણે વર્ચ્યુઅલ મોડમાં એ અટેન્ડ કરી શકાય, એ દિશામાં પણ આપણે પગલાં લેવા સૂચના આપવામાં આવેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABIDને ફોલો કરશો. કચ્છના કંડલા પોર્ટ ખાતે ઝેરી ગેસની અસરથી 3 કામદારોના મોત નિપજ્યા છે. ટિમ્બર ભરેલા જહાજમાં ફ્યુમિગેશન દરમિયાન ઝેરી ગેસની અસર આ 3 કામદારોને થઈ હતી. ઝેરી ગેસની અસર થતાં જ બેભાન હાલતમાં 3 કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે અગાઉ જ આ 3ના મોત નિપજ્યા હતા. આ સમગ્ર ઘટનાની સંબંધિત એજન્સીઓએ તપાસ હાથ ધરી છે. કચ્છના અબડાસા તાલુકાના સૈયદ સુલેમાનપીર ટાપુ પરથી વધુ 20 શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. સ્ટેટ આઈબી, SOG અને મરીન પોલીસને દરિયાકાંઠેથી આ 20 શંકાસ્પદ પેકેટ મળ્યા હતા. સંયુક્ત પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ડ્રગ્સના પેકેટ મળતા તપાસ તેજ કરાઈ છે. અગાઉ પણ નશાકારક પદાર્થોનો જથ્થો ઝડપાયો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા એસટી બસ સ્ટેન્ડ ખાતે ગેરકાયદેસર રીતે મુસાફરોનું વહન કરતા ખાનગી વાહનો સામે એસટી વિભાગ, RTO અને ટ્રાફિક પોલીસે સંયુક્ત કામગીરી હાથ ધરી હતી. આ ઝુંબેશ હેઠળ રિક્ષા અને ઇકોવાન સહિત 45 વાહનો સામે કાર્યવાહી કરીને 1,70,000થી વધુનો દંડ વસૂલવામાં આવ્યો છે. RTO દ્વારા 15 વાહન ચાલકોને 1,38,000ની પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે, જ્યારે ટ્રાફિક પોલીસે 31 વાહન માલિકો પાસેથી સ્થળ પર જ દંડ વસૂલ કર્યો હતો. જરૂરી દસ્તાવેજો ન હોવાને કારણે 9 વાહનોને ડિટેન કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લામાં બંધ પડેલી હોટલમાં DEF યુરિયાના શંકાસ્પદ જથ્થા સાથે કિસમની પોલીસે અટકાયત કરી છે. અરવલ્લી જિલ્લા SOGને બાતમી મળી હતી કે શામળાજી રતનપુર રોડ ઉપર નકલી DEF યુરિયાનું વેચાણ કરવામાં આવે છે. પોલીસે રેડ પાડીને 12,200 લીટર DEF યુરિયાનો જથ્થો ઝડપી પાડી 7,60,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેને લઈ અરવલ્લી જિલ્લાના DYSP JD વાઘેલાએ વધુ માહિતી આપી.
3: અરવલ્લી જિલ્લાના SOGના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી PB ચૌધરી સાહેબ તથા સ્ટાફને શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન એમને માહિતી મળી કે શામળાજી રતનપુર રોડ ખાતે આવેલ બંધ પડેલી જૂની હોટલમાં ગેરકાયદેસર રીતે DEF યુરિયાનું વેચાણ થાય છે. એ સ્થળે જઈ અને તપાસ કરતા એના અંદર જે એક વ્યક્તિ મળી આવેલ અરવિંદ કુમાર નેમીચંદ બગારિયા, એમને પૂછપરછ કરવામાં આવેલી. એમની પાસેથી 1,200 લીટર DEF જેવું મટીરિયલ મળેલું, જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

0: સુરેન્દ્રનગરના મૂડી પોલીસ સ્ટેશન દ્વારા દરોડામાં જપ્ત કરવામાં આવેલ આશરે 1,57,89,000 વધુની કિંમતના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ચોટીલાના નાયબ કલેક્ટરની દેખરેખ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર એક અજાણ્યા વાહને સિંહબાળને અડફેટે લેતા મોત નિપજ્યું છે. 1 વર્ષનું આ જે સિંહબાળ છે એ રસ્તો ઓળંગી રહ્યું હતું ત્યારે પૂરપાટ ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને તેને ટક્કર મારી હતી. અગાઉ પણ આ વિસ્તારમાં અનેકવાર વાહનોની અડફેટે કે ટ્રેનની નીચે આવી જવાથી સિંહ અને દીપડાઓના મોતના બનાવો બની ચૂક્યા છે. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંગ ક્રિશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ 192 રન બનાવ્યા. જેના જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોલમાં 109 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. આ જીત સાથે બેંગલુરુ 16 અંક સાથે ટેબલમાં ટોચ પર પહોંચી ગયું છે. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત છે. પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાતા 2 દિવસ રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હોવાનું હવામાન વિભાગના વડા એકે દાસે જણાવ્યું હતું.
1: आइसोलेटेड प्लेसेस में जो तापमान है अधिकतम तापमान है 41 to 45 डिग्री सेंटीग्रेड आसपास रहने का संभावना रहेगा अगले 2 दिन. और हीटवेव का वार्निंग दिया गया है, इसमें गुजरात रीजन में येलो वार्निंग दिया गया है, इसमें अहमदाबाद, गांधीनगर, बनासकांठा, पाटन और बड़ौदा के लिए दिया गया है. और सौराष्ट्र कच्छ में ऑरेंज वार्निंग दिया गया है, इसमें ऑरेंज वार्निंग में 2 डिस्ट्रिक्ट है कच्छ और सुरेंद्रनगर. येलो वार्निंग में दिया गया है बोटाद, अमरेली, राजकोट और द्वारका के लिए.
0: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. વિસ્ફોટક પડવાને કારણે સલાયાનું જહાજ ઓમાના દરિયામાં ડૂબ્યું. 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઇંધણ બચાવવાના અભિયાન અંતર્ગત હવે પોલીસ વિભાગની બેઠકો વર્ચ્યુઅલી યોજાશે. કચ્છના કંડલા પોર્ટ ઉપર ઝેરી ગેસની અસરને કારણે 3 કામદારોના મોત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી

તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-4।
2: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

0: આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 238 4090. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના

0: અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા, એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ, એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
2: 999-8389-833, 999-8389-833.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું, અને હવે થોડી જ વારમાં સાંભળીએ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રીલે ગુજરાતીમાં સમાચાર.
1: આકાશવાણી નમસ્કાર. સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાને કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનું આબાદ બચાવ. બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીના પ્રવાસે જવા રવાના થશે. પ્રથમ તબક્કામાં તેઓ યુએઈના અબુધાબીની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયમાં પશ્ચિમ બાબતોના સચિવ સીબી જ્યોર્જે જણાવ્યું કે શ્રી મોદી યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાનને મળશે. બંને દેશો તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ ધપાવશે.
2: During the visit, यात्रा के दौरान दोनों नेता निवेश, ऊर्जा, प्रौद्योगिकी, संस्कृति और आपसी जनसंपर्क समेत विभिन्न क्षेत्रों में द्विपक्षीय संबंधों को और मजबूत बनाने के उपायों पर चर्चा करेंगे.
3: People to people connect.
1: ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી અને યુએઈના રાષ્ટ્રપ્રમુખ વચ્ચે 5 મહિનામાં આ બીજી મુલાકાત હશે. પ્રવાસના આગળના તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુરોપના 4 દેશ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે. આ અંગે વિદેશ મંત્રાલયમાં સચિવ સીબી જ્યોર્જે વધુ માહિતી આપી.
3: The visit to the 4 European countries.
2: 4 યુરોપીય દેશોમાં કી યાત્રા એસે સમયમાં હો રહી હૈ જબ ભારત ઓર યુરોપીય સંઘ કે બીચ મુક્ત વેપાર સમજૌતે કો ઇસી વર્ષ અંતિમ રૂપ દિયા ગયા હૈ. ઇસ દૌરાન તીસરા ભારત નોર્ડિક શિખર સંમેલન ભી આયોજિત કિયા જાયેગા. ભારત ઇન દેશો કો મેક ઇન ઇન્ડિયા અભિયાન કે અહમ સાઝેદાર કે રૂપ મેં દેખતા હૈ. યાત્રા કા મુખ્ય ઉદ્દેશ્ય વેપાર ઓર નિવેશ, હરિત પ્રૌદ્યોગિકી, નવાચાર, સ્ટાર્ટઅપ્સ ઓર આપસી જનસંપર્ક.

0: संपर्क को मजबूत करने का रहेगा।
1: पीपल टू पीपल कनेक्ट।
2: ओमानना દરિયામાં ગુજરાતના દેવભૂમિ દ્વારકાના સલાયાનું જહાજ ડૂબી ગયું, જેમાં 14 ખલાસીઓનો આ બાદ બચાવ થયો છે। અહેવાલ મુજબ વહેલી સવારે અચાનક જહાજ ઉપર વિસ્ફોટક પડતા આગ ફાટી નીકળી। આગ બાદ જહાજ ઝડપથી દરિયામાં ડૂબવા લાગ્યું હતું। જહાજમાં સવાર એક ટંડેલ અને 13 ખલાસીઓએ સમય સૂચકતા દાખવી લાઇફ બોટ મારફતે પોતાનો જીવ બચાવ્યો। બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડીબા બંદર પર પહોંચાડ્યા હતા। તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઈજા પહોંચી નથી। આ અંગે

0: પતે પોતાનો જીવ બચાવ્યો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તમામને રેસ્ક્યુ કરીને સલામત રીતે ડીબા બંદર પર પહોંચાડ્યા હતા. તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓને કોઈ ગંભીર ઇજા પહોંચી નથી. આ અંગે પરિવારજનોએ વધુ માહિતી આપી.
1: મારો વાણ બરબરા સોમાલિયાથી લાઈવ સ્ટોક લઈને દુબઈ માટે શારજા માટે નીકળ્યો હતો. આજે વહેલી સવારે કઈ વિસ્ફોટક પદાર્થ પડતા વાણ ઉપર આગ લાગી ગઈ. માણસો બધા 14 માણસો હતા, એ બધા સહી સલામત ઓમાનના દીબા પોર્ટમાં રેસ્ક્યુ કરી લઈ ગયા.
0: બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. બ્રિક્સ સભ્ય દેશો અને ભાગીદાર દેશોના વિદેશમંત્રીઓ અને પ્રતિનિધિમંડળોના વડાઓ આ બેઠકમાં ભાગ લેશે. તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરશે. બેઠક દરમિયાન પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરાશે. આવતીકાલે બ્રિક્સ G20 સ્થિતિસ્થાપકતા, નવીનતા અને સહકાર અને ટકાઉપણાનું નિર્માણ આ વિષયવસ્તુ પર એક ખાસ સત્ર યોજાશે. ત્યારબાદ વૈશ્વિક શાસન અને બહુપક્ષીય વ્યવસ્થામાં સુધારો વિષય પર ચર્ચા થશે. બેઠકમાં ભાગ લેવા વૈશ્વિક નેતાઓ રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચી રહ્યા છે. ગઈકાલે ઇરેનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગાચી, થાઇલેન્ડના નાયબ વડાપ્રધાન સિહાસાક ફુઆંગ કેટકેવ, ક્યુબાના વિદેશમંત્રી બ્રુનો રોડ્રિગ્સ પેરિલા અને વિયેતનામના નાયબ વિદેશમંત્રી મિન હેંગ નવી દિલ્હી પહોંચ્યા હતા. આસામ સરકાર આ મહિનાની 26મી તારીખે રાજ્ય વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા UCC વિધેયક રજૂ કરશે. મુખ્યમંત્રી તરીકેના બીજા કાર્યકાળની પ્રથમ કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કર્યા બાદ મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ મીડિયાને સંબોધન કરતા આ જાહેરાત કરી. શ્રી શર્માએ જણાવ્યું કે આસામ વિધાનસભાનું વિશેષ સત્ર 21-26 મે દરમિયાન યોજાશે, જે દરમિયાન નવા ચૂંટાયેલા ધારાસભ્યો શપથ લેશે. આ સાથે આસામ ઉત્તરાખંડ અને ગુજરાત બાદ UCC વિધેયક રજૂ કરનાર ત્રીજું રાજ્ય બનશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ફોલો કરશો. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત થયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાઓની નોંધ લઈ અધિકારીઓને અસરગ્રસ્ત લોકોને શક્ય તેટલી વહેલી તકે મદદ પૂરી પાડવા જણાવ્યું છે. સાંભળીએ અમારા પ્રતિનિધિનો અહેવાલ.
2: સબસે જ્યાદા મોતેં ભદોહી જિલે મેં હુઈ હૈ, જહાં આંધી તૂફાન સે હુઈ વિભિન્ન દુર્ઘટનાઓ મેં 15 લોગો કી જાન ચલી ગઈ. એક દર્જન સે જ્યાદા લોગ ઘાયલ હૈ ઔર ઉન્હેં વિભિન્ન અસ્પતાલો મેં ભરતી કરાયા ગયા હૈ. કલ રાજ્ય કે કઈ હિસ્સો મેં મોસમ અચાનક બદલ ગયા ઔર વિભિન્ન જિલો સે બિજલી કે ખંભે ઉખડને ઔર પેડ ઉખડ જાને કી ઘટનાએ સામને આઈ હૈ, જિસસે બિજલી આપૂર્તિ ઔર સડક યાતાયાત બુરી તરહ પ્રભાવિત હુઆ હૈ. બારિશ કે સાથ હુઈ ઓલાવૃષ્ટિ સે ફસલો કો ભી ભારી નુકસાન હુઆ હૈ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ને સભી વરિષ્ઠ અધિકારીઓ કે બેઠક કી ઓર ઉને અગલે 24 ઘંટો મે પ્રભાવિત લોગો કો મુઆવજા દેને કા નિર્દેશ દિયા.
0: પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, તેલીબિયા, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો હટાવી લીધા છે. આ પ્રતિબંધોને કારણે બટાકા ઉગાડનારા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપે ખેડૂતોને આ પ્રતિબંધો હટાવવાનું વચન આપ્યું હતું. બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારે શિક્ષકોની ભરતી, મ્યુનિસિપલ ભરતી અને સરકારી સેવાઓની ભરતી કૌભાંડ સંબંધિત કેસોને કેન્દ્રીય અન્વેષણ બ્યુરો CBIને સોંપવાનો નિર્ણય લીધો છે, જ્યારે નિવૃત્તિ બાદ ફરીથી નોકરીમાં પરત લેવાયેલા તમામની સેવાઓ પણ સમાપ્ત કરી દેવાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 2 દિવસની શિખર બેઠકમાં ભાગ લેવા ચીનની રાજધાની બેઇઝિંગ પહોંચ્યા છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથેની વાતચીતમાં ઇરાન યુદ્ધ, વૈશ્વિક ઉર્જા સંકટ, વેપાર તણાવ, તાઇવાન અને કૃત્રિમ બુદ્ધિમત્તા જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે. આ બેઠક વૈશ્વિક રાજકારણની દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વાટાઘાટો દરમિયાન અમેરિકા ચીન વેપાર કરારને આગળ વધારવા, અમેરિકન ઉત્પાદનોની ખરીદીમાં વધારો અને હોર્મુઝ સમુદ્રધુની સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે. શ્રી ટ્રમ્પ સાથે એલોન મસ્ક અને ટીમ કુક સહિતના વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રના અગ્રણીઓ પણ ચીન ગયા છે. મધ્યપૂર્વની પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતાન્યાહુએ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીના કાર્યાલયના નિવેદન મુજબ શ્રી નેતાન્યાહુએ UAEના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન સાથે વાતચીત કરી. જો કે UAEએ ઇઝરાયેલના પ્રધાનમંત્રીની મુલાકાતના અહેવાલોને નકારી કાઢ્યા છે. विदेश मंत्री डॉक्टर एस जयशंकरे नवी दिल्ली में दक्षिण आफ्रिका आंतरराष्ट्रीय बाबतों और सहकार मंत्री

0: શ્રી રોનાલ્ડ લામોલા સાથે વાતચીત કરી. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે બંને દેશોએ ભારત દક્ષિણ આફ્રિકા વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને પરસ્પર હિતના બહુપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગઈકાલે રાત્રે રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ અંકરીશ રઘુવંશીના 71 અને રિંકુ સિંહના 49 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા. જવાબમાં બેંગલુરુની ટીમે વિરાટ કોહલીના 60 બોલમાં 109 રનની મદદથી 19.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી. મેચ દરમિયાન વિરાટ કોહલી આઈપીએલ ટુર્નામેન્ટના ઇતિહાસમાં 14,000 રન પૂર્ણ કરનાર પ્રથમ ખેલાડી બન્યો. આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
1: આજના તમામ અખબારોએ અલગ અલગ સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, રૂપિયા 2 નો ધરખમ વધારો. નવ ગુજરાત સમયની હેડલાઇન છે, સોના ચાંદી પરની આયાત જકાત વધારીને 15% કરાઈ. ફૂલછા પ્રથમ પાને લખે છે, ઇંધણ બચત અભિયાન સ્પીડમાં વીઆઈપી કલ્ચરને બ્રેક. 72 માંથી 49 આઈએએસની ઉંમર 40 થી ઓછી, 12 કમિશનર, 9 MD ડાયરેક્ટર, 10 DDO યુવા. આ હેડલાઇન છે દિવ્ય ભાસ્કરની. સંદેશ લખે છે, સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે જશે. વિસ્ફોટક પડવાને કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ. બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક આજથી નવી દિલ્હીમાં શરૂ થશે. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાયપુરમાં કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ મનહર ઉદાસ અને અનુરાધા પૌડવાલના સ્વરે ગવાયેલ સડક ફિલ્મના આ ગીતથી. ગીતકાર છે સમીર અને સંગીતકાર નદીમ શ્રવણ.

0: પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ વિટારા, ઈ નિર્ભય ભવિષ્યની સફર.
1: પોલીસ?
2: મિસ સીમા?
1: જી.
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભારો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
3: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
2: અરે,
3: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
4: હેલો મમ્મા.
1: હાય.
5: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
6: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
7: રંગ ફિલ્મનું આ ગીત છે કુમાર સાનુ અને અલકા યજ્ઞિકના સ્વરે ગવાય. સંગીતકાર છે નદીમ શ્રવણ અને ગીતકાર સમીર.

0: આ કસ્ટમર કેર ક્યાં છે?
1: મેડમ
2: જી,
1: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે

સાથી ફિલ્મનું આ ગીત છે અનુરાધા પૌડવાલ અને સાથીદારોના સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે. મિત્રો, આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. પ્રસારણ છે FM ગોધરાનું.

0: હલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી?
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો, બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે, લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: RBI કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.

અંતિમ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

0: નમસ્કાર અને તમારું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના જ કાર્યક્રમ મદદ અમારી મંજિલ તમારી માં. હું છું તમારો સાથી અનમોલ.
1: અને હું છું રોઝી. શ્રોતાઓ, આજનો આ દિવસ બેહદ ખાસ છે, કારણ કે આજે આપણે એક એવા વિષયની વાત કરીશું જે માત્ર એક પરિવારની નહીં, એક આખા સમુદાયની કહાની છે. એક એવો સમુદાય જેના મૂળ હજારો વર્ષ જૂના છે, જેની સંસ્કૃતિ આ દેશની માટીમાં ભળેલી છે અને જે આજે એક મોટી ચેલેન્જ સામે ઉભો છે. શ્રોતાઓ, આજ ભાવનાઓને સમજતા ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયે એક સંવેદનશીલ અને ઐતિહાસિક પહેલ કરી, જીઓ પારસી યોજના.
0: તો શ્રોતાઓ, તૈયાર થઈ જાઓ, આજની સફર શરૂ થાય છે એક એડવોકેસી કેમ્પથી. શ્રોતાઓ, અમે પહોંચ્યા છીએ મુંબઈના એક પારસી કોલોની હોલમાં, જ્યાં આજે જીઓ પારસી યોજના અંતર્ગત એક વિશેષ એડવોકેસી કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. અહીં પારસી સમુદાયના દંપતિ, વડીલો, યુવાનો બધા એકત્રિત થયા છે. માહોલમાં એક કંઈક વિચિત્ર જ બેચેની છે અને સાથે એક ઉમેદ પણ.
1: આ કેમ્પમાં આજે હાજર છે ફર્ટિલિટી વિશેષજ્ઞ ડોક્ટર અદિતિ વાકિલ, મનોવૈજ્ઞાનિક પરામર્શદાતા ફરીદા મિસ્ત્રી અને જીઓ પારસી પરિયોજનાની કોઓર્ડિનેટર નીલોફર ઈરાની. ચાલો સાંભળીએ આ કેમ્પની જીવંત ઝલક.
2: નમસ્કાર, આજના આ વિશેષ એડવોકેસી કેમ્પમાં આપ સૌનું સ્વાગત છે. આ કેમ્પ એટલા માટે નથી બન્યો કે અમે આંકડા ગણાવીએ, હા, બન્યો છે એટલા માટે કે જે સવાલો તમારા મનમાં વર્ષોથી દબાયેલા છે તે આજે અહીં બોલી શકે. ડોક્ટર અદિતિજી, પહેલો સવાલ આપને, આ યોજનામાં વાસ્તવમાં શું શું મળે છે?
3: જુઓ, જીઓ પારસી યોજનામાં સૌથી પહેલા આવે છે ફર્ટિલિટી તપાસ, એટલે

0: के ए समझवू के दंपति ने केवा प्रकारनी सहायता जोईए, पछी IUI अने IVF जेवा उपचार, हार्मोनल थेरेपी, थायरॉइड अने अन्य संबंधित समस्याओनो इलाज।
1: ओके।
0: आ उपरांत प्रसूति पूर्वेनी संभाल, डिलीवरी अने जन्म पछीनी संभाल, आ बधु 8 લાખ રૂપિયા સુધીની સહાયતામાં સામેલ છે।
1: અચ્છા, અને જેની આવક ઓછી છે તેમના માટે?
0: હા, જે દંપતીઓની વાર્ષિક આવક 15 લાખ થી ઓછી છે તેમનો પૂરો ખર્ચ સરકાર ઉઠાવે છે। 15 થી 25 લાખ વાળા માટે 75% અને 25 લાખ થી વધુ માટે 50%। એટલે કે કોઈ પણ દંપતી માત્ર એટલા માટે ઈલાજ થી વંચિત ન રહે કારણ કે તેમની પાસે પૈસા નથી।
1: ઓકે
2: ડોક્ટર સાહેબ, મારી ઉંમર 42 વર્ષ છે, શું હવે મોડું થઈ ગયું?
0: અરે ના, બિલકુલ નહીં, ઉંમર એક પડકાર છે, દિવાલ નથી। આ યોજના હેઠળ અમે 45 વર્ષ થી વધુ ઉંમર ની મહિલાઓનો પણ સફળ ઉપચાર કર્યો છે। વિજ્ઞાને બહુ પ્રગતિ કરી છે, જરૂર છે તો બસ સાચા સમય આગળ આવવાની।
1: ફરીદાજી, મારી પત્ની કેટલી વાર ઈલાજ પછી માનસિક રીતે તૂટી ગઈ છે, તે હવે કોશિશ જ કરવા નથી માંગતી।
3: આ વાત તમે અહીં કહી એ પોતાનામાં બહુ મોટું પગલું છે। જુઓ, આ યાત્રામાં શરીર કરતા વધુ મન થાકે છે, એટલા માટે આ યોજનામાં મનોવૈજ્ઞાનિક પરામર્શને એટલું જ મહત્વ આપવામાં આવે છે જેટલું શારીરિક ઉપચારને। અમે દંપતીઓને સાથે દરેક ડગલે હોઈએ છીએ, માત્ર ક્લિનિકમાં નહીં પરંતુ તેમના મનના એ અંધારા રૂમમાં પણ જ્યાં એકલતા હોય છે।
4: અને હું જણાવવા માંગીશ કે અરજીની પ્રક્રિયા બેહદ સરળ છે। જીઓ પારસી પરિયોજનાનો સીધો સંપર્ક કરો, આવકનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર અને પ્રારંભિક મેડિકલ રિપોર્ટ, બસ આટલું જ જોઈએ। અમારી ટીમ તમારો હાથ પકડીને દરેક ડગલે સાથે ચાલે છે।
5: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા।
2: તો સાંભળ્યું તમે, આ કેમ્પ માત્ર જાણકારી આપવાની જગ્યા નથી, આ એ જગ્યા છે જ્યાં વર્ષોનું દર્દ શબ્દ બને છે, જ્યાં એકલતા ભીડમાં બદલાય છે અને જ્યાં એ અહેસાસ થાય છે કે આપણે એકલા નથી।
6: પારસી સમુદાય ભારતની કુલ વસ્તીના માત્ર 0.0005% છે, પરંતુ શ્રોતાઓ, આજે આ જ અણમોલ સમુદાયની ઘટતી વસ્તી એક એવી ચેલેન્જ છે જે ચિંતામાં મૂકે છે। નિષ્ણાંતોનું અનુમાન છે કે 2050 સુધીમાં પારસી વસ્તી ઘટીને માત્ર 20,000 રહી જશે।
2: અને આ ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ છે મોડેથી લગ્ન કરવા અથવા લગ્ન ન કરવા। આ ચેલેન્જ જેટલી મોટી છે એટલી જ મોટી તેની જવાબદારી પણ છે। ભારત સરકારના અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા સંચાલિત જીઓ પારસી યોજના માત્ર ઈલાજ નથી આપતી પરંતુ લોકોમાં જાગૃતિ ફેલાવીને આ આખી સંસ્કૃતિને જીવંત રાખવાનો સંકલ્પ છે।
6: આજે તેને બચાવવા માટે દરેક ગલીમાં, દરેક ઘરમાં જાગૃતિની એક જ્યોત ચલી રહી છે। બરાબર એવી જ રીતે જેમ દાદી પોતાની પૌત્રી નાઝનીનને સમજાવી રહ્યા હતા, એ દીવો જે સદીઓથી જલતો આવ્યો છે તેને બુઝાવવા ન દેવાની જવાબદારી આજે દરેક પારસી ઘરે પોતાના ખભા પર ઉઠાવી લીધી છે। તો ચાલો સાંભળીએ।
3: દાદી, આજે વાંચ્યું આપણી વસ્તી 1,14,000 થી ઘટીને 50,000 રહી ગઈ, આપણે આટલા ઓછા થઈ ગયા?
7: હા બેટા, મને યાદ છે જયારે આ કોલોનીમાં 40 પરિવાર હતા, આજે ગણતરી કરો તો
3: કેમ, આપણા સમુદાયમાં તો આટલા ભણેલા ગણેલા લોકો છે, આટલી સમજદારી છે, છતાં પણ
7: ભણતર, કરિયર, આઝાદી આ ચક્કરમાં બાળકો લગ્ન ભૂલી ગયા, ઘર વસાવવાનું ભૂલી ગયા અને જે લગ્ન કરે પણ છે એ પણ મોડેથી।
8: નાઝનીન, આજે જીઓ પારસી યોજનાના કેમ્પમાં ગયા હતા, ત્યાં જે ડોક્ટરે જણાવ્યું તે સાંભળીને મન ભરાઈ આવ્યું।
7: અચ્છા, એવું તો શું કહ્યું?
4: દાદીમા, તેમણે કહ્યું આપણો સમુદાય આ દેશ માટે કેટલો જરૂરી છે, ટાટા, હુમી ભાભા, સેમ માણેકશા જેવી વિભૂતિઓ આપનારો આ સમુદાય દેશની ધરોહર છે અને જો આ સમુદાય જ નહીં રહે તો આ વિરાસત કોણ આગળ લઈ જશે?
8: એટલા માટે જીઓ પારસી યોજના બનાવવામાં આવી છે, જે દંપતીઓને બાળક થવામાં પરેશાની છે તેમના માટે પૂરી મદદ છે, ઈલાજ, આર્થિક સહાયતા, કાઉન્સેલિંગ, બધું।
4: હા દાદીમા, અને સાથે જ આપણા સમુદાયના લોકોને જાગૃત પણ કરે છે। હું છેલ્લા 3 વર્ષથી માત્ર કરિયરમાં ડૂબેલી રહી, એવું વિચાર્યું જ નહીં કે મારી પણ એક જવાબદારી છે પોતાના સમુદાય પ્રત્યે।
3: શ્રી, કાલે હું પણ જઈશ અને મારી સહેલીઓને પણ લઈ જઈશ,

0: બસ આજ સાંભળવું હતું મારે બેટા.
1: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: શ્રોતાઓ, આ હતી એક દાદીની ઉમેદોની કહાની, એક કાલ્પનિક કહાની જેની ભાવનાઓ હજારો અસલી ઘરોમાંથી લેવામાં આવી છે. એ ઘર જે ક્યારેક સુના હતા અને આજે કિલકારીઓથી ભરેલા છે.
3: જીઓ પારસી યોજનાએ 200 થી વધુ બાળકોને આ દુનિયામાં લાવ્યા છે. મુંબઈ, પુણે, સુરત, નવસારી અને નાગપુરમાં ન જાણે કેટલાય આંગણ રોશન થયા છે અને આ સફર હજી અટકી નથી.
2: જો તમારા મનમાં પણ કોઈ સવાલ છે, કોઈ ઉમેદ છે જે દબાયેલી છે, તો આજે જ પારસી પરિયોજનાનો સંપર્ક કરો. એડવોકેસી કેમ્પમાં જાઓ, ડોક્ટરને મળો, કાઉન્સેલર સાથે વાત કરો, કારણ કે
3: દરેક સવાલનો જવાબ છે, દરેક દર્દની દવા છે અને દરેક સુના આંગણ માટે એક કિલકારી રાહ જોઈ રહી છે. તો આ હતો કાર્યક્રમ
4: મદદ અમારી, મંઝિલ તમારી. નમસ્કાર.

0: આ હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે પ્રસ્તુત છે એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ. આજની ફિલ્મનું નામ છે તેરે નામ. કાર્યક્રમમાં સાંભળીએ ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને સાથીદારોના સ્વરે ગવાયેલ વિવિધ ગીતો, જેને સંગીત આપ્યું છે હિમેશ રેશમિયાએ. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ વિજ્ઞાપન.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
2: 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
7: આરબી કાર્સ ગોધરામાં આવી ગઈ છે. મારુતિ વિક્ટરીઝ 28.65 કિલોમીટર નો અદભુત માઇલેજ સાથે ADAS લેવલ 2 ની અદ્યતન ટેકનોલોજી, ગ્લોબલ એનકેપ અને ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે તમારી અને પરિવારની સુરક્ષાની હવે ડબલ ગેરંટી. નવી સુવિધાઓ, ભવ્ય સ્ટાઇલ અને અદભુત સુરક્ષા વાળી કાર આરબી કાર્સ અરેનાના દરેક શોરૂમ પર ઉપલબ્ધ. મોબાઈલ 9990043707.
8: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
4: પોલીસ?
2: મિસ સીમા
4: જી,
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
4: કેમ પણ હું
2: એકલા. બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
4: ડિજિટલ અરેસ્ટ?
2: 1 લાખ આપો, બચી જશો.
4: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
4: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
2: અરે,
4: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું. આ બધું ફ્રોડ છે, એટલે

0: પેનિક ના કરો. પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
1: હેલો મમ્મા.
2: હાય.
3: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
1: જન જનની વાણી, શુભ વાણી, લાભ વાણી, આકાશવાણી. જી હા દોસ્તો, મધ્ય ગુજરાતનું ગૌરવવંતુ રેડિયો પ્રસારણ આકાશવાણી ગોધરા એટલે FM ગોધરા 102.2 MHz પર. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના છેવાડાના લાખો વ્યક્તિઓ સુધી પહોંચાડો આપના ધંધા રોજગારની વાત FM ગોધરા પર જાહેરાત આપીને, અને કરો આપના ધંધાની વૃદ્ધિ અનેક ગણી. આપના વ્યાપાર વૃદ્ધિનો વિશ્વાસ એટલે FM ગોધરા 102.2 MHz પર. સંપર્ક કરો
2: 999-8389-833 999-8389-833 999-8389-833.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ

0: આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
1: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
2: જી,
1: આ KYC અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
2: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર KYC અપડેટ કરાવવું જોઈએ.
1: પણ એ કેવી રીતે થશે?
2: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે ATM કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે BC પાસે જાઓ, અથવા બેંકમાં રજીસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
1: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
2: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને KYC અપડેટ કરાવી શકો છો.
1: બસ સમજી ગયો.
2: તમારું KYC અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
0: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

કાર્યક્રમનું આ અંતિમ ગીત આપે સાંભળ્યું ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને સાથીદારોના સ્વરે ગવાયેલ. આ સાથે જ આજનું એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આજની ફિલ્મનું નામ હતું તેરે નામ, જેને સંગીત આપ્યું હતું હિમેશ રેશમિયાએ. ગાયક કલાકારો હતા ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબેતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ આ હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સાથે.

એઆર રહેમાને સંગીતબદ્ધ કરેલું ગીત હવે સાંભળીએ. ફિલ્મ છે તમાશા, જેમાં સ્વર આપ્યો છે મોહિત ચૌહાણે, શબ્દો છે ઈશાત કામિલના.

કાર્યક્રમના અંતમાં સાંભળી શાન અને આમિર ખાનના સ્વરમાં તારે ઝમી પર ફિલ્મનું આ ગીત, સંગીત શંકર એહસાન લોયનું, શબ્દ છે પ્રસૂન જોશીના.

શ્રોતા મિત્રો, હમણાં આપ મળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. આજના કાર્યક્રમમાં સાંભળીએ શ્યામલ સૌમિલ મુનશીના કંઠે સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ મનોજ ખંડેરિયાની રચના.

શ્રોતા મિત્રો, હમણાં માણી રહ્યા હતા સુગમ સંગીતમાં શ્યામલ સૌમિલ મુનશીના કંઠે સંગીત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારના 11 થવા આવ્યા છે. શ્રોતા મિત્રો, થોડીક ક્ષણોમાં સાંભળીએ અત્યારના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ, સેન્સેક્સ 250 અને નિફ્ટીમાં 110 અંકોનો ઉછાળો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દિલ્હીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંતસિંહ માન સાથે મુલાકાત કરી અનેક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ. ભારતની ખોવાયેલી સાંસ્કૃતિક વિરાસતના પુનરાગમનની ઉજવણી. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે નેશનલ મ્યુઝિયમ ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરી. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ શ્રીલંકા સરકારના મહિલા અને બાળ બાબતોના મંત્રી સરોજા સાવિત્રી પોલરાજ અને શ્રીલંકાના મહિલા સાંસદોના કોક્સ સાથે મુલાકાત કરી. કેન્દ્રીય કેબિનેટે 20,667 કરોડના ખર્ચે બનનારી અમદાવાદ ધોલેરા સેમી હાઈસ્પીડ ડબલ લાઇન યોજનાને મંજૂરી આપી. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો. ચોટીલા રાજકોટ નેશનલ હાઇવે પર ખાનગી ટ્રાવેલ્સની બસમાં આગ, 4ના મોત, 10 લોકો ઘાયલ. ટેન્કરનું ટાયર ફાટતા ખાનગી ટ્રાવેલ્સ સાથે અથડાતા અકસ્માત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાતે છે. વિસ્ફોટક પડવાના કારણે ગુજરાતના સલાયાનું જહાજ ઓમાનના દરિયામાં ડૂબ્યું, 14 ખલાસીઓનો આબાદ બચાવ. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 43ના મોત. પશ્ચિમ બંગાળ સરકારે ફળો, શાકભાજી, અનાજ અને અન્ય આવશ્યક ઉત્પાદનોની આંતરરાજ્ય લેવડ દેવડ પરના તમામ પ્રતિબંધો દૂર કર્યા. મધ્યપૂર્વની પ્રવર્તમાન પરિસ્થિતિ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી. સરકારે કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઈના નિદેશક પ્રવીણ સુદનો કાર્યકાળ 1 વર્ષ સુધી લંબાવ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નવી દિલ્હીમાં દક્ષિણ આફ્રિકાના આંતરરાષ્ટ્રીય બાબતો અને સહકાર મંત્રી રોનાલ્ડો લામોલા સાથે વાતચીત કરી. ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ અને ટ્રમ્પની આજે બેઇજિંગમાં મુલાકાત. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સને 6 વિકેટે હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

સોહમના સ્વરમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા મેટ્રો ફિલ્મનું ગીત. તે પહેલાં આપે સાંભળ્યું અલકા યાજ્ઞિક, હેમા સરદેસાઈ, ઉદિત નારાયણ અને સાથીઓના સ્વરમાં પરદેશ ફિલ્મનું ગીત. પુકાર ફિલ્મનું ગીત આપે સાંભળ્યું.

શંકર મહાદેવન, કવિતા કૃષ્ણમૂર્તિ, બેબી અનઘા અને સાથીઓના સ્વરમાં. શ્રોતા મિત્રો, હિન્દ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. શાનને સાંભળીએ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: યુફોરિયા ગ્રુપનું ગીત આપ સાંભળી રહ્યા હતા, માયરી.
1: તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: अलीशा चुनाव ने आप सामने रहता हूं।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: ગુલામ અલીને આપ સાંભળી રહ્યા હતા. હવે સાંભળીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં વધારાનું વલણ, સેન્સેક્સ 780થી વધુ અને નિફ્ટીમાં 270થી વધુ અંકોનો ઉછાળો. સીપીઆઈએમના ભૂતપૂર્વ સંસદ સભ્ય સુધાંશુ શીલનું આજે સવારે કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ

કે કથિત નીટ યુજી 2026 પેપર લીક કેસના સંદર્ભમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. કેન્દ્રએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો. રશિયાએ યુક્રેન પર કર્યો ડ્રોન અને મિસાઇલ હુમલો, 14ના મોત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફે 2 દાયકાના ટૂંકા ગાળામાં દેશના 140 કરોડ નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની બેઠકને સંબોધિત કરી. ભારત આફ્રિકા શિખર સંમેલન પહેલા એક કાર્યક્રમમાં બોલતા શ્રી ગોયલે જણાવ્યું કે ભારત અને આફ્રિકા સાથે મળીને વિકાસશીલ અને ઓછા વિકસિત દેશો માટે વધુ સમાવિષ્ટ, મજબૂત અને નવીનતા સંચાલિત ભવિષ્યને આકાર આપી શકે છે. મણિપુરના નોની જિલ્લામાં ગઈકાલે સાંજે બિષ્ણુપુર ખૌપુમ રોડ પર અજાણ્યા ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક વ્યક્તિનું મોત, જ્યારે અન્ય 2 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ સંયુક્ત આરબ અમીરાત યુએઈની ગુપ્ત મુલાકાત લીધી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે વાતચીત કરી. ઉત્તરપ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓમાં 90થી વધુના મોત. મહીસાગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. ઇન્ડિયન રોડ રેડક્રોસ સોસાયટી ભાવનગર ખાતે એસટી નિગમની ભારતીયોના સંદર્ભે પ્રાથમિક સારવારના વર્ગો કરાશે. ઇંધણ અને સરકારી સંસાધનોની બચત માટે રાજ્ય પોલીસ વડા ડોક્ટર KLN રાવ દ્વારા મહત્વના આદેશ. બિનજરૂરી મુસાફરી ટાળવા અને ટેકનોલોજીનો વ્યાપ વધારવા સૂચના. આજે આઈપીએલ ક્રિકેટ મેચમાં પંજાબ કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સાથે થશે. આ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. નવ દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગાથ.

આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.

0: ચાલો સંગીતના આ અનોખા સફરમાં સાથે જોડાઈએ. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર સંગાર. શ્રોતા મિત્રો, આકાશવાણીના આ ખાસ કાર્યક્રમ સુર સંગાતમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણી સાથે છે એક ભજન ગાયક જેમનો અવાજ ભક્તિમય, સરળ અને સંગીતમય ઊંડાણ બંનેનું અદ્ભુત મિશ્રણ છે. પ્રણભાઈ મકવાણા આપણી સાથે છે. ભજન સંગીતમાં તમારી સફર કેવી રીતે શરૂ થઈ અમારા શ્રોતા મિત્રોને કહેશો?
1: ભજન સંગીતમાં બાળપણથી જ પરિવારમાંથી ભક્તિ સંગીતનો વારસો મળેલો અને સમયાંતરે જુદા જુદા ધર્મ મંદિરોમાં કાર્યક્રમો કરવાથી અને ઉંમર થતા સદગુરુ બોધ લેતા અને સંતોના શબ્દો પણ વાણી દ્વારા સમજી શકાતા હતું, આ રીતે એમ કે મારી સફર શરૂ થઈ છે.
0: એટલે તમારો કઈ ગામમાંથી તમે શરૂઆત કરી કે ક્યાંથી કરી?
1: ગામ, હા, મારા પિતાજી પણ એક ભગત હતા અને એમની સાથે અને ગામના ભજન મંડળીઓમાં પણ ભજન ગાવાનો મને અનુભવ થયેલો. પછી અમદાવાદ ક્ષેત્રમાં જયારે આવવાનું થયું ત્યારે મને જુદા જુદા

0: કામદાર કલ્યાણ કેન્દ્ર છે, પછી જુદી જુદી ભજન મંડળીઓ છે, હરીફાઈઓ છે ભજનોની, અને સંતોના સંત મેળાવડામાં પણ મને ભક્તિ સંગીત રજૂ કરવાનો મોકો મળેલો હતો.
1: તો પ્રણભાઈ, આપ જણાવશો કે તમને આ પ્રેરણા પરિવારમાંથી મળી, મંદિર, ગુરુ કે કોઈ સંતના શબ્દોમાંથી મળી કે તમારે ભજન ગાવા છે, એવું કેમ તમને લાગ્યું?
0: આ પ્રેરણા મને મારા બાપુજી પોતે ભગત હતા અને પ્રાચીન ભજનો ગાતા, બરાબર, સાહેબ સંપ્રદાયમાંથી, અને એમનાથી મને થોડું ભગવાને કંઠ આપ્યો એટલે મેં એને પ્રમાણે અને સંતો સાથે બેસવાથી પણ મને થોડો આનો અનુભવ થયો.
1: એટલે નાનપણથી તમારા પિતાશ્રીની પાસેથી તમે આ બધું શીખ્યા?
0: હા,
1: એટલે સાંભળીને શીખ્યા છો?
0: સાંભળીને શીખ્યા,
1: બરાબર છે. એટલે કોઈ એવી ટ્રેનિંગ કે ક્યાંય કશું લેવા ગયા નથી?
0: કશું નહીં. એમ કે
1: તો ભજન સંગીતમાં તમારી સફર કેવી રીતે શરૂ થઈ એ વાત તો તમે વાત કરી, બરાબર. તો ગુજરાતની જે સંત પરંપરા છે, તમે કયા સંતના શબ્દોની સૌથી નજીક અનુભવો છો અને શા માટે?
0: ગુજરાતના સંત પરંપરામાં સાહેબ સંપ્રદાયના સંતો જેમ કે દાસી જીવણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, ભાણ સાહેબ, કે જે પ્રાચીન સંતોમાં ગણાય છે, એમની પ્રાચીન વાણી અને પ્રાચીન ઢાળ આધારિત એમાં હું એ પોતે ભજનો ગાઉં છું.
1: બરાબર.
0: અને ખાલી પ્રાચીન સંતોમાં ખાસ તો મને ત્રિકમ સાહેબની વાણી ખૂબ જ નજીક છે.
1: અચ્છા, એવું છે. ત્રિકમ સાહેબનું એક ભજન અમને ગઈને સંભળાવશો?
0: હાજી સાહેબ.

0: વાહ, તમે તો વાતાવરણ એકદમ ભક્તિમય બનાવી દીધું, ખૂબ સરસ. તમારા ગુરુ પાસેથી તમને જે સંસ્કાર મળે છે, તમે કીધું કે તમારા ગુરુ તો તમારા પિતાજી જ હતા, બરાબર? તો તમને ગાતા પહેલા હજુ પણ તમને કોઈ એમના સંસ્કાર યાદ હોય?
1: મારા બાપુજી રામસાગરમાં પોતે ભજનો ગાતા અને સાહેબ સંપ્રદાયની રવિ સાહેબની ચોપડી લઈને ભજન ગાવા બેસતા, અને મને એમનું એક પણ લીટી એમને પ્રિય એક ખાસ ગાતા એ ભાવથી.
0: હા, ચોક્કસ.

0: આ ભજન મારા બાપુજી બહુ ભાવવાહી ગાતા, અને એનાથી મને પ્રેરણા મળી કે મારે પણ આ રીતે
1: શું વાત છે,
0: ભજન ગાવું.
1: આહા, ખૂબ સરસ. નરસિંહ મહેતાના પ્રભાતિયા, મીરાબાઈની પ્રેમ ભાવના અને કબીરની નિર્ગુણ વાણી,
0: હાજી
1: તમે આ ત્રણેય વચ્ચે તમારી લાગણીઓ અને ગાયનને કેવી રીતે સંતુલિત કરો?
0: નરસિંહ મહેતાના પ્રભાતિયા ગાઈએ ત્યારે નરસિંહ મહેતા જે રીતે પ્રભુને આરાધ કરતા હોય અને ભાવવાહી સ્વરમાં પોતે ગાતા હોય, કે વૈષ્ણવ જંતુ તેને કહીએ પીર પડાય જાણે રે, બરાબર, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાય રે, એ જે ભાવ છે પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ છે અને ભાવવાહી, અને એ દેખાય છે આપણે. નરસિંહ મહેતા જે ભાવથી પ્રભુને આરાધ કરતા, આરાધ જેવો ભજન જેને પ્રભાતિયા, પ્રભાતમાં સવારે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, બરાબર, એવી જ રીતે મીરાબાઈ પણ છે એ પ્રેમ લક્ષણા ભક્તિમાં આવે છે, એ પ્રભુ કૃષ્ણ ભક્તિમાં, અને એ એમને પ્રેમવાહી વાણીમાં પોતાની અભિવ્યક્તિ રજૂ કરે અને ભગવાનને રીઝવે છે. અને બીજું રહ્યું કે મીરાબાઈના ભજનો આપણે કયા, પ્રેમ ભક્તિ, બરાબર છે,
1: કબીર સાહેબ
0: અને કબીર સાહેબના, કબીર સાહેબના એ નિર્ગુણ વાણી હોય છે. હા, કબીર કહે, કબીર કુવા એક હે પનિહારી અનેક બર્તન ન્યારે ન્યારે ભય મગર પાની સબમે એક. આ કબીરની વાણી નિર્ગુણ વાણી છે.
1: તમે એક પ્રભાતી

0: ભૂતળ ભક્તિ પદાર્થ મોટું.
1: પ્રણભાઈ, આજે અમે તમને યાદ કર્યા છે, ખાસ કે આકાશવાણીને જે 90 વર્ષની પ્રસારણ યાત્રા છે,
0: જી
1: રાઈટ? તો સૌથી પહેલાં તમે આકાશવાણીમાં ક્યારે આવ્યા, કયું ભજન ગાયું હતું?
0: સૌથી પહેલા સાહેબ, આમ તો હું યુવાણીમાં આવતો ત્યારે લોકગીતો ગાતો, એટલે 1978ની વર્ષમાં આપણે, અને પછી 1987માં હું આકાશવાણી બી ગ્રેડ પાસ થયો, અને મને જયારે પહેલું રેકોર્ડિંગ મળ્યું ત્યારે હું કાયમ જે ભજન ગાતો હતો, અને મારો જે કંઠ છે, મારો જેને કહેવાય ને કે આપણે ગુરુ ગુરુ જેવું, તો મને એક હેમુગઢીનો સ્વર એવો ગમતો સાહેબ, એ ભજન થી તો એની બે લીટી મને એ ભજન એ કરે.
1: હા, કયું ભજન ગાયું તમે?

0: ખૂબ સરસ. પ્રણભાઈ, આપ જેવા ભજન ગાયકો છે, લોકગીતના ગાયકો છે,
1: જી,
0: એમના માટે આકાશવાણી કેટલું મહત્વનું છે?
1: સાહેબ, આકાશવાણી માધ્યમ એવું છે કે જ્યાં માધ્યમ ના હોય અને ત્યાં આકાશવાણી દ્વારા જો ભજન સાંભળવા મળે. હું મારી પોતાની જ વાત કરું સાહેબ, હું જ્યારે પ્રાથમિક શાળામાં ભણતો અને નાનપણમાં હું આકાશવાણી, પહેલા રાજકોટ રેડિયો જે સંતવાણી આવતી એને હું પેન કાગળ લઈને લખવા બેસી જતો હતો ભજનો એને સાહેબ.
0: અચ્છા.
1: અને એમાં હું રાજકોટના કલાકારોમાં જે હેમુ ગઢવી છે, પછી બધા છે, નિરંજન પંડ્યા છે, અત્યારે અમરનાથ નાથજી છે, આ બધાના જે ભજનો આવતા, મુગટલાલ જોશી છે, હા, આ બધા ભજનો સાહેબ હું લખતો હતો. ત્યારે મારી પાસે પુસ્તક પણ નહોતું,
0: દુલાભાઈ
1: દુલાભાઈ કાગ છે, હા, એટલે એ એ એ મહત્વ છે આકાશવાણી. એ મારું પોતાનું જીવન યાત્રા કહું કલાકારની યાત્રામાં તો આકાશવાણીનો મોટો ફાળો છે.
0: જી, એટલે તમે જે તમારો જે ફાળો જે તમે વાત કરો છો, બરાબર છે, તો સૌથી પહેલા તમે આવ્યા અને અત્યારે તમે ટોપ ગ્રેડ આર્ટિસ્ટ.
1: હાજી સર.
0: હા, તો એ સફર વિશે થોડી વાત કરશો.
1: સર, સમય સમયે માણસને કામ કામને શીખો એમ છે. આકાશવાણીમાં આવવાથી હું બી ગ્રેડ પાસ થયો. બી ગ્રેડમાં મેં 8-9 વર્ષ ગાયો હું. વર્ષ 1987માં મને બી ગ્રેડ આપવામાં આવ્યું. એ પણ આકાશવાણી ડાયરેક્ટર જનરલ દિલ્હીથી આપવામાં, એમ એ બી. અને પછી વર્ષ 2024માં મને ટોપ ગ્રેડ મળ્યો. અને એને અગાઉ 2013માં હું એ ગ્રેડ.
0: અચ્છા.
1: હા, એટલે ત્રણે ત્રણ પરીક્ષાઓ મારી એમ એ બી મ્યુઝિક ઓડિશન બોર્ડ, સંગીત સ્વર પરીક્ષા બોર્ડથી મારી રેકોર્ડિંગ ગઈ અને મને મળ્યું. અને એને એને અનુરૂપ મેં મારી રજૂઆતો અને બાયોડેટા આપી, જેને એ લોકો મંજૂર કર્યું. એ મારી મહેનત આકાશવાણીમાં આવવાથી મને ફળીભૂત થઈ છે.
0: શું વાત છે, ખૂબ સરસ. પ્રણભાઈ, તમે કઈ કઈ ભાષાઓમાં ભજન ગાઓ છો?
1: ગુજરાતી, હિન્દી, હા, અને મારવાડી.
0: અચ્છા.
1: હા,
0: મારવાડી.
1: હા, મારવાડીમાં થોડું, મારા ગુરુજી છે એ મારવાડી સમાજ છે, એટલે એમને ત્યાં મારવાડી ભજનો થતા એમાંથી અમુક ભજનો અમને મળી જતા. તો અમે
0: એટલે હિન્દીમાં તમે કબીર સાહેબ,
1: કબીર સાહેબ
0: મારવાડીમાં કયું ભજન?
1: મારવાડીમાં રામના ગુણ ગાય ની 84 મટી જાય, જે કોઈ રામના ગુણ ગાય. હા, આ મારું ભજન દૂરદર્શન કેન્દ્રમાં શ્રી રામ જન્મોત્સવમાં પહેલું રજૂ કરવામાં આવ્યું હતું.
0: અચ્છા.

0: ખૂબ સરસ. તો તમે જે ગુજરાતી ભાષાના ભજનો ગાઓ છો, હિન્દી ભાષામાં પણ ગાઓ છો, તો શ્રોતાઓ સુધી એ જે ભજનો છે પહોંચાડવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરો છો?
1: સંતોના ભજનો છે એ શ્રોતા સુધી પહોંચાડવા માટે મને જ્યારે જ્યારે અનુકૂળ ટાઈમ મળે અથવા મને કાર્યક્રમ કોઈ કહે તો એમાં જઈ અને હું સંતવાણી જ ગાઉં છું.
0: અચ્છા,
1: બીજું કશું રજૂ કરતો નથી. પ્રાચીન ભજનો, પ્રાચીન ઢાળ આધારિત, બીજું કોઈ કોઈ મિશ્રણ નહીં અંદર સાહેબ.
0: અચ્છા,
1: હા, મને જો
0: પ્યોર સંતવાણી,
1: પ્યોર સંતવાણી, અને મને હું ટોપ ગ્રેડ પણ ભજન પ્રાચીન ભજનોના સંતવાણીમાં જ થયેલો છું ને સાહેબ.
0: બરાબર છે. તો આજે ભાષા બદલવાથી તમારી અભિવ્યક્તિમાં કોઈ ફરક પડે એમ ખાસ?
1: સાહેબ, ભાષા બદલવામાં કેવું કે ગુજરાતી ભજનો હોય તો ગુજરાતની રીતે એના જે ઉચ્ચારણો છે, સ્વર છે, ઢાળ છે, એ પ્રમાણે આપણે ગાઈ શકીએ.
0: બરાબર.
1: અને એમાં થોડું એક વાત છે કે ભાઈ માહોલ અલગ અલગ પ્રાંત પ્રમાણે અલગ અલગ ગુજરાતી ભાષાઓ હોય છે, એ રીતે એની વાણી પણ એ પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે એમાં થોડો ચેન્જ રહી શકે, ફેરફાર હોય. પણ હિન્દી ભજનો ગાવા હોય તો એમાં તાલબદ્ધ, સ્વરબદ્ધ અને સમય સૂચકતા વાપરી લયકારી પ્રમાણે હિન્દી ભજનો ગાવા પડે છે.
0: અચ્છા, એટલે આ ફરક છે.
1: આટલો ફરક છે ગુજરાતી અને હિન્દી ભજનોમાં. આજે
0: અચ્છા અચ્છા, ખૂબ સરસ વાત કરી આપે. પ્રણભાઈ, તમે ગુજરાતી ભાષામાં ભજનો ગાઓ છો, હે, તો તમારું જે સૌથી મનગમતું ભજન કયું?
1: ગુજરાતીમાં.
0: ગુજરાતીમાં.
1: હા જી સાહેબ. હે ગુરુ ગા

0: કોની રચના હતી?
1: આ ખીમ દાબની, ખીમ દાસ.
0: તો તમને કયા પ્રકારના સાથ ગમે, હાર્મોનિયમ, તબલા, મંજીરા કે ઢોલક? હમણાં તો તમે કોઈ પણ વાજિંત્ર વગર તમે ગાઈને બતાવ્યું, પણ જો તમારી પાસે કોઈ પસંદ કરવાનું હોય તો કયું વાજિંત્ર?
1: સાહેબ, પસંદ કરવામાં તો હાર્મોનિયમ સ્વર માટે જોઈએ, તબલા તાલ માટે જોઈએ, અને મંજીરા સંગાત માટે જોઈએ, અને એમાં જો એક તારો મળી જાય કે રામસાગરનો સ્વર મળે તો સ્વર ઈશ્વરનું જોડાણ થઈ જાય, અને બધા તાલ સ્વર અને જોડાણ થાય તો એક ભાવ
0: પ્રવીણભાઈની સંતવાણી થઈ
1: પૂરો થઈ જાય.
0: શું તમે તમારી પોતાની ધૂન કમ્પોઝ કરો છો કે તમે પરંપરાગત ધૂનોને જ વળગી વળો?
1: ના સાહેબ, પરંપરાગત ભજનો, પ્રાચીન વાણી, પ્રાચીન ઢાળ આધારિત એવા જ ભજનો હું ગાઉં છું, અને અત્યારના જે કલાકારો છે એ એમાં ઢાળ બદલી નાખી પણ એમાં ભાવ નથી આવતો.
0: જી
1: હા, હવે અને એ નવા ઢાળ પ્રમાણે કરવા જાય ભજનો તો એમાં ભાવ ના આવે, અને એમાં વાતાવરણ ક્રિએટ ના થાય, અને એમાં જે આત્માથી પરમાત્મા સુધી પહોંચવાની જે સંતવાણી છે એનો ભાવ માર્યો જાય.
0: હિન્દી ગીતોના બેઝ પર પણ આજે ભજનો ગાય છે, એનો ડાળ પણ લે. એવું સાંભળ્યું છે એવું, આપણે બધા છીએ રાખનાર,
1: એટલે
0: પેલા કે ગોરે ગોરે મુખડે પે કાલા કાલા.
1: સાચી વાત છે. એટલે અત્યારના યુગમાં, અત્યારે સાહેબ નવી નવી જનરેશન છે, યુવા પેઢીઓને એ રીતે કરે.
0: જી, જયારે તમે મંદિર સ્ટેજ પર કે સ્ટુડિયોમાં ગાઓ છો ત્યારે તમારી અભિવ્યક્તિ અને પ્રસ્તુતિ કેવી રીતે બદલાય?

0: સાહેબ, મંદિરમાં આપણે ભજન કરવા બેઠા હોઈએ, સમજો ભજન મંડળી હોય, 5-25 માણસો હોય, સામે ભગવાનને હોય, મૂર્તિ હોય, એની સામે બેસીને ગાવાનું છે, એ આપણો આરાધ્ય એની સામે છે. અને એમાં બહુ જ એને કહેવાય ને કે મર્યાદા ફ્રી સ્ટાઇલથી ગાતા હોય છે ભજનો, પોતાનો ઓરિજિનલ સ્વર પોતાનો, અને મોજમાં આવે, અંદરનો નાભી સુર જે લાગે એ લગાવીને અમે મંડળીમાં અને ભજન મંદિરમાં ભજન કરતા હોઈએ છીએ. જ્યારે પબ્લિક પરફોર્મન્સમાં જવાનું હોય,
1: લોકો પણ ઝૂમતા,
0: હા લોકો પણ ઝૂમતા, અને પબ્લિક પરફોર્મન્સમાં ત્યારે લોકોને જે ગમતું હોય, લોકોને જે સ્વરમાં જે આલાપ ગમતા હોય, એવા રાગ મૂકી અથવા એવા ભજનો આપણે રજૂ કરવા પડતા છે. લોકમુખી,
1: યસ,
0: બરાબર, લોકરૂચિ મુખી એમ કે. હા, અને બીજું કે સ્ટુડિયોમાં જયારે આપણે રેકોર્ડિંગ કરવાનું હોય સાહેબ, તો એના સમય પ્રમાણે, એના કટ પ્રમાણે, એની મર્યાદા, સમય મર્યાદા, તાલ મર્યાદા, સ્વર મર્યાદા,
1: બરાબર,
0: ઉચ્ચારણ, આ બધું બહુ જ ખ્યાલ રાખવો પડે.
1: એટલે સૌથી અઘરું કયું છે આ ત્રણમાં?
0: હા, આ બધામાં અઘરું છે સ્ટુડિયો રેકોર્ડિંગ સાહેબ.
1: બરાબર છે. તો આપે તો બહુ સ્ટુડિયો રેકોર્ડિંગ કર્યા છે ને?
0: હાજી સાહેબ,
1: આકાશવાણીમાં. તો એમાંથી કોઈ એવું તમને યાદ હોય કે સ્ટુડિયો રેકોર્ડિંગ કરતા હોય અને તમને કોઈ આમ એવી કોઈ ઘટના જ બની હોય રેકોર્ડિંગ કરતી વખતે, એવું કોઈ યાદ કરું?
0: સ્ટુડિયો રેકોર્ડિંગ કરતી વખતે તાલ અને સ્વરમાં જયારે મને એમ લાગે કે ભાઈ આ સ્વર બરાબર નથી, તો હું પહેલા મારું પોતાની એક લાઈન ગાઈ લઉં અને પછી એક મ્યુઝિશિયન સ્ટાફને બતાવું કે આ સુર આપો, એટલે એ પ્રમાણે કર્યું, અને એ લોકો પણ માની ગયા કે ના બરાબર છે એમને.
1: બરાબર છે. તો ગુજરાતનો જે ડાયરા પરંપરા છે ને, તો તેનો કોઈ ખાસ અનુભવ ખરો?
0: ડાયરામાં કેવું છે સાહેબ, લોકસંગીતના કાર્યક્રમમાં આજે જેમ કે મેઘાણીજીના ગીતો છે કે પેલા એ પ્રાચીન બધા ગીતો જે હોય, પણ એને આધુનિકરણ કરી અને અત્યારે લોકોને શું ગમે છે, ઉછળકૂદના જે ગીતો છે, લોકગીતો છે, જેમાં કોઈ મર્મ ના હોય, જેમાં કોઈ ના હોય, કોઈ ભાવ ના હોય,
1: પણ ખાલી ધૂનો,
0: હા ધૂનો ઉપર, હા એ લોકમુખી જેને કહેવાની, એ રીતનો અત્યારે કાર્યક્રમો થઈ ગયા છે ડાયરાઓ બધા.
1: તો આજના ડિજિટલ યુગમાં યુવા પેઢીને સંતવાણી સાથે જોડવા માટે તમે શું કરો?
0: આજના ડિજિટલ યુગમાં સંતવાણીમાં યુવા પેઢીને જોડવા માટે પહેલા તો એને સમજણ આપવી પડે છે
1: કે સંતવાણી શું છે,
0: સંતવાણી શું છે, અને સંતવાણી સત્ય છે. આટલા બધા સંતો વાણી દ્વારા આપણને અનુભવ વાણી આપી અને આત્માથી પરમાત્મા સુધીની જે યાત્રા છે એ આ કરાવે છે, નહીં કે ડિજિટલ યુગમાં કે આ રીતે કરી, નહીં સંતવાણીની રીતે એમ કે.
1: બરાબર છે.
0: એટલે એ લોકોને એકવાર વિશ્વાસ બેસે અને પછી અનુભવ કરે. યુવા પેઢી વાળાને તમે આવી અને યુવાન આપણી પાસે બેસે અને એક સા અને એક ભજન બતાવીએ અને ગાય અને કે આ ભાવથી ગાવ, આવી રીતે ગાવ, અને એ પોતે અંદર ડૂબી જાય પોતાની રીતે ગાતા ગાતા, ત્યારે એને એવો અનુભવ થાય કે મારે આ જ કરવું છે.
1: વાહ, શું વાત છે. તો ભજન ગાયક પણ એક સેવક છે, તમે આ બે ભૂમિકાઓ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવી રાખો?
0: ભજન ગાયક સેવક એટલા માટે છે કે હું સંતોની વાણીને વહેંચું છું, બીજાને શીખવાડું છું, અને હું એવા ભાવથી કે મારામાં પણ ભાવ પ્રગટ કરી અને હું એ વાણીની રજૂઆત કરું છું, જેથી મારો આત્મા પણ આનંદિત થાય અને મને પરમાત્મા સુધીનો દોર લાગે.
1: શું વાત છે.
0: હા, એ દ્વિભાવ છે.
1: તો શું તમારા દૈનિક વ્યવહારમાં ફક્ત અભ્યાસ જ નહીં પણ પાઠ, ચિંતન એ બધાનો તમે સમાવેશ કરો છો રોજે રોજ તમારી જે દિનચર્યા છે?
0: હા, દિનચર્યામાં સાંભળવું, વાંચવું અને વિચારવું, અને એમાં યોગ્ય લાગે અને અનુકરણ કરવું, એમાંથી આપણે શું યોગ્ય કરી શકીએ, શું કરી શકીએ એનું આપણે ધ્યાન રાખીએ અને આપણે એને વર્તનમાં મૂકી શકીએ.
1: તો શું તમારા ભજન ગાયનમાં સરળ માનવામાં આવે છે આમ તો તમારો શું દ્રષ્ટિકોણ છે કે ભજન ગાયન સરળ છે?
0: હા સાહેબ, ભજન ગાયન સરળ એટલા માટે છે, અત્યારે જ આપણે બંને આ સ્ટુડિયોમાં બેઠા છીએ, મારી સાથે કોઈ વાજિંત્ર નથી, પણ તમે મને

0: ગાય છે.
1: વાહ.
0: સાહેબ આવી રીતે તાલી તાલથી, પણ
1: હા.
0: ભજન એટલું સરળ છે, તબલા નહીં, હાર્મોનિયમ નહીં, મંજીરા નહીં, એને વિના પણ ભજન થઈ શકે, એટલું ભજન સરળ કહ્યું છે.
1: તો તમારા જીવનની એક સંતની પંક્તિ સૌથી વધારે પસંદ હોય અને એ તમારા જીવનનો આખો સારાંશ આપતો હોય એવી કોઈ પંક્તિ ખરી?
0: હા સાહેબ, હા સાહેબ, લખમામાળીનું એક ભજન છે કે જેને દીઠે મારા નેણા ઠરે, બાયું એવા એવા સંત મળે
1: વાહ.
0: એને. અને આ ભજન હેમુભાઈ રાજકોટ રેડિયો પર ગાતા અને એનું રિલે અમદાવાદ રેડિયો પર પણ થતું, ત્યારે મને પોતે સ્વર એવો એને ગૂઢ સ્વર લાગતો હતો કે આ કેવા ભાવથી ગાતા છે. તો એની બે લાઈન હું આપને કહું છું.
1: ચોક્કસ.
0: કે જેને દીઠે મારા નેણલા ઠરે.

0: વાહ.
1: પ્રવીણ ભાઈ જ્યારે સ્ટેજ ઉપર નથી હોતા ત્યારે મનમાં શું ચાલતું હોય ને કયો સુર ગુંજતો હોય?
0: સાહેબ, ભજનના રંગે રંગાયેલો છું,
1: અચ્છા,
0: સદગુરુનો બાળક છું, એટલે ભજનમાં ના હો અને બેઠો હો તો ઓમકારનો નાદ છે અને ઓમ સોમની યાત્રા જે છે, જે સદગુરુએ બતાવી છે, શાન આપી, જ્ઞાન આપી,
1: બરાબર.
0: એનું મનન અને ધ્યાન અધ્યયન કરીએ છીએ.
1: અચ્છા, અને છેલ્લે જો યુવાન વ્યક્તિ કોઈ ભજન ગાયક બનવા માંગે છે તો તમે તેને શું સંદેશ આપશો?
0: સાહેબ, યુવાન ગાયક ભજન ગાયક બનવા માંગતા હોય તો હું એને એક જ કહું કે તમે સાચી સમજણ મેળવી છે કે તમે આ નાની ઉંમરે ફરવા હરવા મોજશોખના દિવસો છે, નાની ઉંમર છે તમારી, અને તમે આ ભજન ભાવમાં જડે છો. એના માટે એક જ છે, બાળા વેશે ભક્તિ કરે, એટલે બાળક જેવી બાળપણમાં બાળા વેશે ભક્તિ કરે, જગસે રહે ઉદાસ તો તીરથ ઉનકી આશા કરે, કબ આવે હરિ કા દાસ, આ મારો બાળકો ક્યારે મારી પાસે આવે, એવી બચપણમાં જે યુવાની છોડી અને જે ભજન કરે છે એના માટેનો આ સાખી છે.
1: ખૂબ સરસ. પ્રવીણભાઈ, આપે કયા કયા સરકારી કાર્યક્રમો અને ભાગ લીધેલો છે?
0: ગુજરાત સરકાર તરફથી આયોજિત વંદે ગુજરાત રથયાત્રા કાર્યક્રમમાં જુદા જુદા બહારગામ સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો કરેલા છે. ગુજરાત સરકાર વતી સરદાર એકતા યાત્રા પ્રસ્થાન વખતે પણ બાપુનગર અમદાવાદમાં મુખ્યમંત્રીની હાજરીમાં મને કાર્યક્રમ મેં કરેલો હતો. પછી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી વખતે પણ કાર્યક્રમ વાવોલ ખાતે મને રજૂ કરવામાં આવેલ હતો. પછી સામાજિક કાર્યક્રમો ના માટે વ્યસન મુક્તિ ઝુંબેશ, મતદાર જાગૃતિ અભિયાન, કેદી માનસ સુધારણા, સામાજિક સમરસતા, બંધારણ દિવસ, ગાંધી જયંતિ, સ્વાતંત્ર્ય દિવસ જેવા પર્વોમાં પણ સરકાર તરફથી મને કાર્યક્રમ માટે મોકલવામાં આવેલા હતા. અને ધાર્મિક કાર્યક્રમોમાં જેવા કે શ્રી રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્માષ્ટમી, ભજન સંધ્યા, આ બધા પ્રસંગોપાત ધાર્મિક કાર્યક્રમ છેલ્લા 50 વર્ષથી કરતો રહ્યો છું. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત કાંકરિયા કાર્નિવલમાં પણ સહાયક કલાકાર તરીકે ભાગ લીધેલ છે. અને રાષ્ટ્રીય સેવા અંતર્ગત ગુજરાત હોમગાર્ડમાં વિંગ કમાન્ડર તરીકે ગુડગાંવ દિલ્હીમાં પણ મને કેડેટ તરીકે લઈ જવામાં આવ્યો, ત્યાં પણ કાર્યક્રમ કરી. અને રક્તદાન શિબિરોમાં રક્તદાતા તરીકે પણ માનવ સેવા કરી અને ભાગ લીધેલ છે.
1: સરસ. અને તમારો તો અનુભવ ખૂબ મોટો છે. પ્રવીણભાઈ, ભજન ગાયકોનું જે ભવિષ્ય છે એ તમને શું લાગે છે આપણા દેશમાં આજ પછી?
0: સાહેબ, ભજન ગાયકોનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. પહેલા તો કોઈ માધ્યમ નહોતા અને ગામડાઓમાં સામાન્ય રીતે બેસી અને ભજનો ગાતા. આજે તો અત્યારે આધુનિક ઉપકરણોથી સંતવાણીના કાર્યક્રમો થાય છે અને બહુ બહોળી સંખ્યામાં શ્રોતા વર્ગ પણ હોય છે અને યુવાન પેઢીના બાળકો પણ હોય છે.
1: આજકાલ તો ભજન જેમિંગ પણ
0: ભજન, હા સાહેબ, એટલે એક ભજન બહુ મહામાર્ગે જઈ રહ્યું છે એવું લાગે છે.
1: પ્રવીણભાઈ, આ સુંદર વિચારો અને સુરો સાથે આજના સુર સંગાત કાર્યક્રમને અહીં વિરામ આપીએ. આપનો ખૂબ ખૂબ આભાર આપ આવ્યા અને અમારી સાથે આવી સરસ ગોષ્ઠી કરી.
0: ધન્યવાદ.
1: લોકગીત ગાયક અને ભજન ગાયક પ્રવીણ મકવાણાની મુલાકાત આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમમાં સુર સંગાતમાં. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.
2: પોલીસ?
3: મિસ સીમા
2: જી,
3: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
2: કેમ પણ હું
3: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
2: ડિજિટલ અરેસ્ટ?
3: 1 લાખ આપો, બચી જશો.
2: આટલા પૈસા?
3: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
2: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
3: અરે,
2: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
4: હેલો મમ્મા.
2: હાય.
5: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: સૈયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી. આપ સૌને મારા સ્નેહસભર નમસ્કાર. મિત્રો, ભોજન આપણા શરીરને પોષણ આપે છે અને મનને પણ પ્રફુલ્લિત કરે છે. અત્યારના સમયમાં એક એવો વર્ગ છે જે ભોજન પ્રત્યે જાગૃત થયો છે, તો બીજો એવો પણ એક વર્ગ છે જે જંક ફૂડ અને બહારનું ભોજન આરોગી રહ્યો છે. આપણા વડીલો અને પૂર્વજોએ આપણને સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ વાનગીઓ આપી છે, આમ છતાં આપણે તે ભૂલીને ફક્ત જીભના સ્વાદ માટે એવી વાનગીઓ આરોગી રહ્યા છીએ જે અનેક રોગોને આમંત્રણ આપે છે. સૈયર કાર્યક્રમમાં આજે આપણે એવી વિસરાતી વાનગીની વાતો કરવાની છે જે સ્વાદિષ્ટ તો છે જ, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ એટલી જ લાભદાયી છે. તો વારસાનું વૈભવ શ્રેણીમાં સાંભળીએ ઇન્દિરાબેન અનડકટની કાનન છાયાએ લીધેલ મુલાકાત.
1: વારસાનો વૈભવ આ શ્રેણીમાં આજે અમે હાજર છીએ આપણી સ્વાદેન્દ્રિયને સંતુષ્ટ કરવા માટે, એટલે કે વાનગીઓનો રસથાળ લઈને. આજે આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે આપણા જ નિયમિત શ્રોતા મિત્ર ઇન્દિરાબેન અનડકટ. નમસ્કાર ઇન્દિરાબેન.
2: નમસ્તે કાનંદી. નમસ્તે શ્રોતા મિત્રો.
1: ઇન્દિરાબેન, આજે આપણી સમક્ષ એવી વાનગીઓ પીરસવાના છે કે જે સમયાંતરે ભૂલાતી જાય છે, એટલે વાનગીઓની મજા માણતા માણતા આપણે ઇન્દિરાબેન સાથે વાતો પણ કરીશું. તો ઇન્દિરાબેન, થોડું તમારા વિશે જણાવો. હાલ તમે શું કરો છો?
2: હાલમાં હું હાઉસવાઈફ છું.
1: જી.
2: અને હવે તમારા નાના નાના બાળકો છે, ગ્રાન્ડસન ગ્રાન્ડડોટર.
1: અચ્છા, બરોબર.
2: એઓને અભ્યાસમાં પણ થોડી મદદ કરું છું. અને મારી ડોટર ઇન લો છે, એને બધી વાનગીઓ જૂની ના આવડતી એ શીખવાડું છું. આમ નિવૃત્ત છું.
1: અચ્છા, બરોબર. તો આજે તમે એવી વાનગીઓ લઈને આવ્યા છો કે જે ધીમે ધીમે આપણા રસોડામાંથી દૂર થતી ગઈ છે, લુપ્ત થતી ગઈ છે. તો સૌથી પહેલી વાનગી કઈ છે?
2: પહેલી વાનગી છે ખાટી કણી.
1: ખાટી કણી શું છે?
2: એટલે સિઝનમાં ચોખા આવતા હોય બહેનોને, ત્યારે તેઓ ચારીને સમા કરે છે, ત્યારે જે કણી વધે એને સાફ સૂફ કરીને જો સરસ રીતે રાખી દેવામાં આવે તેલ લગાવીને, તો એમાંથી પણ ખાટી કણી બની જતી હોય છે અને એક સુંદર પૌષ્ટિક વાનગી બને છે જે અમારા વડીલો બનાવતા.
1: અચ્છા, કઈ રીતે બનાવે?
2: એમાં બેનો સામગ્રી લખવા માટે પેનની તમારી નોટબુક તૈયાર રાખો. સામગ્રી છે: એક વાટકો ચોખાની કણી, 100 ગ્રામ તેલ વઘાર માટે, એક વાટકો ખાટું દહીં અથવા તો 1.5 વાટકો ખાટી ને ખાટી છાસ, બંનેમાંથી એક પણ વિકલ્પ ચાલે. ત્યારબાદ 5 ચમચી જીરું, 1 ચમચી અડદની દાળ, 8 થી 10 પાન લીલા પાન, સૂકા પાન ગમે, લીમડાના પાન. ત્યારબાદ 3-4 લવિંગ, બાદિયાળના ફૂલની કટકીઓ 2-3 રાખવાની, એ પણ વઘારમાં મૂકી શકાય છે. હિંગની ચપટી સાથે 2-3 ચમચી લાલ મરચું પાવડર, 3 ચમચી ધાણા જીરા પાવડર, પ્રમાણસર હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું. કોઈ જરા સખાર ખાતું હોય છે અને કોઈને થોડું નિમક ઓછું જોઈએ તો એ પ્રમાણે બધું તૈયાર રાખવું.
1: બરોબર.
2: હવે રીત બતાવું છું આનંદબેન.
1: જી.
2: ખાટી કણી બનાવવા માટે ગેસને ચાલુ કરી પેન ઉપર 100 ગ્રામ જેટલું તેલ વઘાર માટે મૂકો. હવે તેમાં અડદની દાળ છે એને 1 ચમચી નાખી અને ગુલાબી સાતડી લેવાની. ત્યારબાદ જીરું, સુકલ મરચા, લવિંગ, બાદિયાળના ફૂલની કટકીઓ, હિંગની ચપટી, લીમડાના પાન બધું જ નાખી અને એકદમ વઘાર આવી જાય એટલે જે આપણે ચોખાની કણીનો વાટકો લીધો છે માપનો,
1: બરાબર
2: એટલું જ પાણી 1/2 વાટકા લેવાનું, નાનું મોટું માપ નહીં. હવે આ પાણી આપણે કરીએ વઘાર, પછી તેમાં મરચું, ધાણા જીરું લખાવ્યા મુજબ, પ્રમાણસર હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું અને પછી આંધણને ઉકળવા દેવાનું ઢાંકણ ઢાંકી. હવે જ્યારે આંધણ ખૂબ ઉકળી જાય એટલે એમાં ચોખાની કણી 2-3 પાણીએ ધોઈ અને એમાં ઓળી દેવાની.
1: બરાબર.
2: હવે 15-20 મિનિટ મધ્યમ તાપે ચોખાની કણી ચડવા દેવાની.

0: અને ત્યારબાદ આપણને એમ લાગે કે હવે દાણો થોડો ગળે ગળતો જાય છે અને પાણી ઓછું થાય છે, એટલે જે આપણે ખાટું દહીં લીધું હોય તો એ ખાટું દહીં એક વાટકો જીરીને અથવા તો દોઢ વાટકો છાશ હોય ખાટી છાશ અંદર ઉમેરી દેવી, ફરી થોડા ધીમા તાપે કણીને ચડવા દેવાની, ચમચેથી થોડું હલાવી દેવાનું હળવા હાથે, અને ધીમા તાપે ચડે એટલે આપણને એમ થાય કે જ્યારે હવે થોડું પાણી સસડી ગયું છે ત્યારે લોઢી ઉપર જૂની લોઢી હોય ખાસ કરીને બેનો રાખવાની,
1: બરાબર,
0: એટલે જૂની લોઢીનો ઉપયોગ થાય અને નવી લોઢી બગડે નહીં, એટલે ગેસ ઉપર જૂની લોઢી મૂકીને બિલકુલ ધીમો તાપ કરી અને આપણા પેનને તેના પર રાખી દેવાનું,
1: બરાબર,
0: દસક મિનિટ થશે એટલે કણી એકદમ સરસ વિસમી જશે,
1: સરસ,
0: અને જો કોઈને સ્વાદ મુજબ કોથમીર ઝીણી અને મરચાંનો પસંદગી હોય તો એ પણ નાખી શકાય છે અને આપણી સ્વાદિષ્ટ કણી તૈયાર.
1: વાહ, ખૂબ સરસ.
0: અને કાનનબેન, એકાનું એક પણ એકામ છે કે આપણે બેનો સાતમ રહેતી હોય છે, ઠંડી સાતમ,
1: હા હા હા,
0: તો ફાગણ મહિનામાં ફૂલડા સાતમ આવે છે,
1: હા,
0: અને શ્રાવણ મહિનામાં નાની સાતમ અને મોટી સાતમ આવે
1: આવે,
0: તો તમે આ ગરમ કણી તો ખાઈ શકો છો, પણ એવા દિવસોમાં જો બેનોને બીજે દિવસે સવારે જમવામાં બપોરે આનો ઉપયોગ કરવો હોય તો તે જમવામાં પણ થેપલા પૂરી ને દહીં સાથે આ કણીનો
1: ઉપયોગ કરી
0: અને પાપડ સ્વાદ મુજબ જેને ભાવતો હોય ચોખાનો મગનો કે અડદનો ખાઈ શકે
1: છે, એટલે
0: વાનગી તૈયાર
1: છે. બહેનો છે એને એક સરસ હાથવગી વાનગી મળી હશે કે ચોખાની કણીમાંથી પણ આવી સરસ વાનગી છે એ તૈયાર કરી શકે. તો ઇન્દિરાબેન, હવે પછીની વાનગી કઈ છે?
0: હવે બીજી વાનગી બહેનોને તીખું ખાશે તો મીઠી વસ્તુ તો યાદ આવવાની છે
1: જી.
0: અને આપણા સહિયર કાર્યક્રમમાં એકાએક આપણી સંસ્કૃતિ જે ભૂલાતી સંસ્કૃતિ છે
1: જી
0: એને ઉજાગર કરવાનો પ્રયત્ન બહુ સરસ બન્યો છે
1: જી. થેન્ક યુ.
0: એટલે ભૂલાતી વાનગીઓ બહેનોને યાદ કરીને આપીએ એટલે આજની જે શુદ્ધ સાત્વિક અને પૌષ્ટિક ખોરાક મળે બાળકોને અને બહારના ખર્ચા પણ ન લાગે.
1: બરાબર.
0: તો બીજી મીઠાઈ છે સેવ દર.
1: સેવ?
0: સેવ દર.
1: સેવ દર.
0: હા, દર.
1: દર.
0: સેવ દર.
1: હા, વાહ.
0: એટલે આ થોડો જાડો બને છે એટલે એને સેવ દર કહેવામાં છે. આ વાનગી 20-25 દિવસ સુધી બગડતી નથી.
1: ઓહો.
0: અને બને છે એટલી સ્વાદિષ્ટ કે કાનનબેન આપણને અવારનવાર બનાવવાનું મન પણ થાય.
1: વાહ. એટલે કદાચ 20-25 દિવસ નથી બગડતી તો ક્યારેક આપણે બહારગામ જવું હોય તો પણ સાથે લઈ જઈ શકાય એવી વાનગી થાય, બરાબર ને જી? તો કઈ સામગ્રી જોશે?
0: સામગ્રીમાં બેનો 2 વાટકી ચાલુ ઘઉંનો રોટલીનો લોટ લેવાનો, 2 વાટકા. 1 વાટકો કરકરો લોટ, ભાખરીનો હોય કે પછી દાપસીનો હોય તે પણ ચાલે. અને 1 વાટકો ચણાનો ઝીણો લોટ. 4 લોટ એક જ સરખું માપ લેવાનું. અને આ લોટ બનશે ને ત્યાં સુધી એક માપે 500 ગ્રામ લોટ થશે.
1: બરાબર.
0: એટલે બેનો એક વખત બનાવી જોઈએ થોડું માપ લઈને, પછી કુટુંબ આ 4-5 વ્યક્તિઓને થાય એટલી વાનગી છે. અને પછી વધારે માપ લેવું હોય તો કોઈ બી મોટું માપ લઈને એના પ્રમાણે ખાંડનું માપ લેવાનું, એટલે આમાં 500 ગ્રામ ખાંડ જોશે.
1: બરાબર.
0: 500-600 ગ્રામ ઘી લેવાનું, એક મોટું જાયફળ અને નાની ઇલાયચી, એટલે થોડી સુગંધિત આવે છે, એટલે ઇલચી પાવડર, 1 જાયફળ, આ બધાની વસ્તુ સાથે રાખવાની. અને જાયફળ અને ઇલચીનો ભૂકો કરીને 1 વાટકીમાં રાખી દેવાનો. 4 લોટને ચારી અને 1 થાળામાં ભેગો કરો. ત્યારબાદ 1 કપ ઘીનું મોણ નાખવાનું ગરમ કરી, અને 1 પેનમાં, તપેલીમાં કે પેનમાં કોઈમાં, 1 ગરમ પાણી 1 લોટો કરી લેવું. અને આ ગરમ પાણીથી થોડો થોડો લોટ બાંધી અને મુઠિયા નાના નાના વાળી દેવાના, એટલે ઢીલા ન બને એ ખાસ જોવાનું.
1: બરાબર.
0: હવે આ તળેલા આ મુઠિયા છે એને એક ગેસ ઉપર 1 પેનમાં ઘી મૂકી અને ધીમા તાપે તળી દેવા. આમાં તેલ લે તો પણ ચાલે છે, પણ તો પછી 150 ગ્રામ ઘી રાખવું પડશે. કોઈને સગવડતા ન હોય તો તે ટાઈમે 500 ગ્રામ તેલ પણ લઈ શકે.
1: બરાબર.
0: પછી ધીમે ધીમે તાંબ્યા મુઠિયા બદામી કલરના તળી અને એ નીચે ઉતારી લેવા, પછી એના ટુકડા કરી મિક્સરમાં પીસી લેવાના. અને આ મિશ્રણ જે છે ને કરકરું નહીં રહેવા દેવાનું, ઝીણું કરી દેવાનું.
1: બરાબર.
0: હવે એક ગેસ ઉપર 1 પેનમાં 500 ગ્રામ ખાંડનું જે માપ લીધું છે એમાં 2 કપ જેવું પાણી તપેલીમાં નાખી અને ખાંડ ઉમેરવી, અને મધ્યમ તાપે ચાસણી લેતું જવાનું. ચાસણી નવાનવા જોવાનું, શરૂઆતમાં પાણી જેવી કે 2 તારી 3 તારી એવી નથી દેવાની.
1: અચ્છા.
0: ચાસણી જ્યારે આપણે ટીપું નાખીએ અને સાકર જામે,
1: હા,
0: એટલે એ સાકર જામેલી ચાસણીમાં આપણો ભૂકો જે બનાવેલો છે એમાં નાખી દેવાનો, અને એ મિશ્રણને હલાવી અને જાયફળ ઇલચી પાવડર પણ ઉમેરી દેવાના.
1: બરાબર.
0: હવે જે આપણે તળવામાં ઘી લીધું હતું એ ઘીને ઉપરથી આછરું થઈ જાય એટલે એમાં 1 વાટકો ઘી ઉમેરી દેવું.

0: આમી સુરણમાં જ.
1: બરાબર.
0: ખૂબ સરસ ચડાવી નીચે ઉતારી અને એક નાની એવી ચોકી, કારણ કે 500 ગ્રામ છે એટલે કઈ બહુ મોટું વાસણ ના જોઈએ.
1: બરાબર.
0: એટલે એને પાછો દર કરવો છે એટલે કા નાની થાળી કે નાની ચોકીમાં ઘી લગાવી અને આ મિશ્રણને પાથરી એકદમ સમથળ અને વાટકેથી ખૂબ દાબી દેવાનું અને આમાં થોડું ઠંડુ થાય પછી પીસ કરવાના.
1: અચ્છા.
0: અને પીસ કરી અને પછી ઠંડા થાય એટલે એ ટાઈટમાં
1: મૂકી દેવાની
0: અને આપણી વાનગી સેવદર તૈયાર છે.
1: વાહ. ઇન્દિરાબેન, આ સાંભળતા મને એક પ્રશ્ન એ થાય કે ચાસણીમાં આપણે દળ નાખીએ પછી કેટલો વખત રાખી મૂકવું પડે એને?
0: ચાસણી તો જયારે આપણું પતાસું થાય ને ખાંડમાં તૈયાર જેમાં આપણું મિશ્રણ લોટનું નાખવાનું
1: પછી
0: ઘી હલાવી લઈએ એટલે ઘી નાખી દેવાનું એટલે થોડુંક ઢીલું થશે.
1: બરાબર.
0: અને એ ઘી તમે વધારે પણ નાખી શકો અને નીચે ચોકીમાં કે થાળીમાં લગાવી અને પછી આ મિશ્રણ પાથરી દેવાનું.
1: તરત જ પાથરી દેવાનું?
0: હા, તરત જ. અને સેવ દર છે એ દર થઈ જ જશે. વાટકેથી થાબડી દેવાનો અને પછી થોડો ઠંડો થાય એટલે પીસ કરવાનો, નહીં તો થોડુંક ઉકળી જાય. એટલે આ સાતમ આઠમ ઉપર પણ આ વાનગી ફાફડા ને ગાંઠિયા સાથે બહુ
1: સરસ લાગે છે. અને તમે કહ્યું એ પ્રમાણે કે ઘણા લાંબા સમય સુધી એ સાચવી શકાય છે, તો ઘરે મહેમાનો આવવાના હોય ને આપણે બનાવીને રાખી દીધી હોય તો પણ ચાલે, એક સરસ વાનગી આપણને મળી જાય. વાહ, ખૂબ સરસ. ઇન્દિરાબેન, તમે અહીંયા આવ્યા છો તો હવે અમને એ પણ પૂછવાનું મન થાય કે તમે બહુ જૂના શ્રોતા છો અમારા, નિયમિત શ્રોતા અને નિયમિત પત્ર મિત્ર એવું કહીએ તો ચાલે. લગભગ ક્યારથી આકાશવાણી રાજકોટ સાથે તમારો સંબંધ બંધાયો કંઈ યાદ ખરું?
0: અમારે જો કે હું બિલકુલ નાની હતી, 7-8 વર્ષની, ત્યાંથી કન્ટિન્યુ રેડિયો તો સાંભળતી જ. અને અમે ખાસ રેડિયો મિત્ર એટલા માટે છીએ કે કોઈ પણ કાર્યક્રમ સવારના 6 વાગે હોય, ચાલુ થાય આપણો ન્યૂઝથી, તો ત્યાંથી રીતે રાતમાં ન્યૂઝ પૂરા થાય ત્યાં સુધી મળવાનો.
1: ખૂબ સરસ. એટલે એક સાથીદારના સ્વરૂપમાં રેડિયો અને આકાશવાણી રાજકોટ છે. બરોબર.
0: બરોબર છે. અને ફોનિંગ જેવા કાર્યક્રમ આવતા હોય રાતના 10-11 તો ટેરેસ ઉપર જઈને શાંતિથી અને મજા માણવાની, એકલતા લાગતી જ નથી.
1: હા, એ વાત સાચી. એટલે રેડિયો જો આપણી સાથે હોય ને તો આપણને ક્યાંય પણ, ભલે ઘરમાં જ નહીં પણ ઘરની બહાર પણ આપણે રેડિયો લઈ જઈ શકીએ, તો ત્યાં પણ આપણને ક્યાંય એકલતા છે એ લાગે નહીં.
0: આના દ્વારા રેડિયો મિત્રો પણ ઘણા મળ્યા છે.
1: જી, ખૂબ સરસ. તો ઇન્દિરાબેન, આગળ વધીએ અને નવી વાનગીની વાત કરીએ. હવેની વાનગી કઈ છે?
0: હવે આપણી વાનગી છે તન્મન્યુ.
1: અરે, તમે બધા નામ કઈક અલગ અલગ ગોત્યા રહ્યા છો વાનગીના.
0: એટલે બેનોને ખૂબ મજા આવે ને. સામગ્રીમાં 1 વાટકો બાજરાનો લોટ, ચાલુ આપણે રોટલાનો હોય એ જ લેવાનો, 1/2 ચમચી પાપડીઓ ખારો એટલે ખાવાનો સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, 4-5 તીખા મરચા અને મોરા મરચા સાથે ગમે 4 છે અને 1 ટુકડો આદુ.
1: બરોબર.
0: હવે બનાવવાની રીત, તપેલીમાં જે વાટકાનો લોટ લીધો છે એટલું જ પાણી લેવાનું.
1: અચ્છા.
0: અને એને પાણી ગરમ કરવાનું, પાણી ઉકળે એટલે તેમાં પાપડીઓ ખારો, પ્રમાણસર મીઠું અને ચપટી જીરું હાથમાં મસળી અને એમાં નાખવાનું.
1: બરાબર.
0: અને ઉકળવાનું ચાલુ થાય એટલે પછી તેમાં લોટને આપણે ઓરી દેવાનો અને મરચુંને જે આદુનો પેસ્ટ છે એ પણ એમાં નાખી દેવાનો, 2-4 ખાડા પાડીને ઢાંકણી ઢાંકી અને થોડી વાર મધ્યમ તાપે રેવા દેવાનો.
1: બરાબર.
0: હવે એમ થાય કે ખાડામાં પાણી નથી દેખાતું એટલે ચમચો કે વેલણ દ્વારા લોટને હલાવી દેવાનો. હવે બેનો જો થોડી વાર પાછું ધીમા તાપે કે લોઢી ઉપર રાખીને આ તન્મન્યાને ચડવા દેવાનું. હવે એમ થાય કે બરોબર થઈ ગયું છે, સેજ જોઈ લેવાનું અને ત્યારબાદ 2 ચમચી કે 3 ચમચી તેલમાં બાઉલમાં મૂકી અને તન્મન્યાને કાઢી લેશો અને ગરમા ગરમ બાળકોને પીશો.
1: વાહ.
0: અને કદાચ વધે કોઈ થોડું ઘણું તો એમાંથી પાપડ બનાવી શકાય છે.
1: અચ્છા. એટલે પાપડ બનાવવા માટે ખાસ ધારો કે ઉપયોગ કરવો હોય તો પણ એવું થઈ શકે ને?
0: થઈ શકે, બંને થઈ શકે.
1: વાહ. એટલે બાજરાના લોટના પાપડ એ પહેલી વખત સાંભળવા મળે.
0: હા, તો એ પણ મળે બહુ અને નરવા છે પાછા.
1: હા, પણ બહુ સરસ વાનગી છે અને એકદમ ઝડપથી તૈયાર થઈ જતી વાનગી.
0: હા, અને ભાવે છે પણ એવી.
1: હા, અને બાળકો પેલા બહારના પેકેટ ફૂડ ખાય અથવા પેલું રેડી ટુ કુક ને રેડી ટુ ઈટ જે આવે છે પેકેટ બધા, તો એ ખાય એના કરતા ઘરમાંથી જ આપણે આવો સરસ ખોરાક તૈયાર કરીને આપીએ તો એનાથી એમને પણ ફાયદો થાય છે.
0: અને કાનનબેન, આજકાલ છે ને જંક ફૂડ માટે બહુ બધા ડોક્ટર લોકો પણ એમ કે છે તમારા બાળકોને ખરેખર ઝેરજ છે.
1: હા,
0: અને રોગ પ્રતિકારક શક્તિ ઘટાડે છે. અમારા બાળકો પણ ખાય છે પણ હવે બિલકુલ ઓછું કરતા જાય છે અમે પણ.
1: હા, પણ બાળકોને સાથે સમજાવટથી કામ લેવું પડે, આપણે એને વિકલ્પો આપવા પડે તો એમાંથી દૂર થાય એના જેવું છે.
0: અને આ ફૂડથી પાછું બોડી વધે છે બાળકોનું અને

0: આનાથી કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી
1: નથી થતી, વાત સાચી છે. એટલે પૌષ્ટિક ખોરાક છે અને એનાથી એ લોકોની જે તંદુરસ્તી છે એને કોઈ નુકસાન નથી થતું એ આપણે જોઈ શકીએ
0: છીએ.
1: જળવાઈ રહે છે, વાહ ખૂબ સરસ. અને હવે આવી તીખી વાનગી પછી હવે કઈ વાનગી તમે?
0: ફરી એક મીઠી વાનગી.
1: વાહ,
0: અંતરદારી. તો આના માટે સામગ્રી જોઈશે. એક વાટકો ઓરમાનું ફાળા હોય એનાથી ઝીણા ફાળા જોશે.
1: અચ્છા,
0: એટલે જો ઓરમાના ફાળા ઘરમાં પડ્યા હોય તો તેને મિક્સરમાં પીસી દેવાના થોડા.
1: અચ્છા,
0: બે આટા. એટલે ઝીણી કણી પડી, તલ જેવડી કણી પડવી જોઈએ.
1: બરોબર.
0: અને પછી ચારી અને એ કણી આપણે એક વાટકો ભરીને લેવાની. એ જેટલી કણી લીધી છે એટલો જ ગોળ લેવાનો, પણ થોડો ઓછેરો ખમણી લેવાનો, થોડોક ચપુથી છીણીને રાખવાનો તૈયાર.
1: બરોબર.
0: એક જાયફળ, 200-250 ગ્રામ ઘી, અને ત્યારબાદ 1 ચમચી વરિયાળી પાવડર, અને 25 ગ્રામ જેવું ટોપરાનું ઝીણું ખમણ, નાયલોન ખમણ.
1: બરોબર.
0: હવે બનાવવાની રીત જોઈએ. જે ફાળા છે તરધારીના એને એક થાળામાં લઈ અને 50 ગ્રામ જેવું ઘી નાખી અને મોણ આપી દેવાનું. અને ત્યારબાદ ગેસ ચાલુ કરી અને નોનસ્ટિકમાં કે કોઈ બી તમે જાડુ લોયું હોય એમાં ફાળાને થોડા બદામી કલરના ઘી મૂકીને શેકી દેવા.
1: બરાબર.
0: કે એકાદા કપ જેટલું ઘી નાખવાનું.
1: એટલે મોણ પણ આપવાનું,
0: મોણ થોડું આપવાનું
1: અને ઘી મૂકીને શેકવાનું.
0: એકાદા કપ જેટલું, બહુ લસબસતા નહીં પણ થોડા કોરા કોરા. ફાળા શેકાઈ જાય એટલે ગોળ છે આપણે લીધેલો ઝીણો ખમણ, સેજ જ ઓછેરો લેવાનો કણીથી. અને એને અંદર 3-3.5 ગણું પાણી નાખવાનું ગોળમાં.
1: અચ્છા.
0: અને ત્યારબાદ પાણી થઈ જાય ગોળનું એટલે એને ગાળી કરી અને એક તપેલામાં ગેસ ઉપર મૂકવાનું. પછી પાણી આંધણ ઉકળે એટલે જે આપણી કણી છે તરધારીની એમાં ઓળી દેવાની.
1: અચ્છા.
0: અને ઢાંકણું ઢાંકી મધ્યમ તાપે એને ચડવા દેવાનું આ મિશ્રણ. તો ચમચાથી થોડું હલાવી દેવાનું એક સરખું થઈ જાય એમ. 15-20 મિનિટ સુધી ચડશે એટલે દાણો થોડો ગળેલો લાગશે. જો ન ગળ્યો તો ફરી ચડવા દેવાનો. અને ત્યારબાદ આપણે જે વધુ ઘી છે આપણી પાસે 150-200 ગ્રામ જેવું, એ ઘી એમાં ઉમેરી દેવાનું.
1: અચ્છા.
0: પછી તપેલામાં સે જાંટો ફેરવી ઘીનો અને ફરી પાછા આપણે ધીમા તાપે તરધારીને ચડવા દેવાની. હવે થોડી વાર ચડશે એટલે આપણને ઘી જ્યારે છૂટું પડવા માંડે અને ગોળનું પાણી શોષાઈ જાય એટલે ફરી એક લોઢી લઈ ગરમ લોઢી ઉપર આ તપેલું રાખી દેવાનું.
1: બરોબર.
0: અને એનાથી શું ફાયદો થાય છે કે કોઈ વસ્તુ બેસતી નથી.
1: હા બરોબર.
0: અને તાપ પણ ખોટો બગડતો નથી,
1: ના બગડે.
0: અને બિલકુલ ધીમા તાપે આપણે ડાબી બાજુ એનું ગેસનું બટન કરી અને બિલકુલ ધીમો તાપ અને 10-15 મિનિટ ચડે એટલે પાછી આ તરધારી એકદમ વિસમી જશે અને ઘી બિલકુલ છૂટું પડશે. એમાં જાયફળ પાવડર ઉમેરી દો અને એક થોડા હળવા હાથે હલાવી દો. હવે આ જે મિશ્રણ છે એને થાય કે ચડી ગયું છે, વિસમી ગઈ છે તરધારી એટલે એક થાળી, મોટા થાળામાં તો આપણે નાખી દઈશું. અને પીસીસ છે એ બહુ જાડા નહીં, માપે મધ્યમ રાખવાના, પાતળા એના ને જાડાઈ નહીં. અને પછી આ મિશ્રણને એક વાટકાથી પાથરી દેવાનું સરસ એક સરખું.
1: બરાબર.
0: અને થોડું ઠંડુ થાય એટલે એના પીસીસ કરી દેવાના.
1: બરાબર.
0: અને મહેમાન આવે અને કોઈ બનાવ્યું હોય ને તમે તાત્કાલિક કરો તો એ પણ 1/2 કલાકમાં બહારથી કોઈ જે તે આઈટમ લાવી નથી પડતી.
1: હા બરોબર છે.
0: અને આપણે આપણા ગુજરાતી ફૂડ તો એકદમ પરફેક્ટ ફૂડ છે. દાળ ભાત શાક તરધારી પીસી શકાય
1: છે.
0: બાળકોને તમે દો એટલે ગોળમાંથી આયર્ન મળે.
1: હા ચોક્કસ.
0: અને બાળકો આમ નથી ખાતા અત્યાર ગોળ, તો આ વાનગી દ્વારા એને
1: ગોળ. હા, અને ખાંડનું પ્રમાણ આપણે ત્યાં વધી ગયું છે એને બદલે આપણે ગોળમાં કોઈ વાનગી બનાવીએ તો એ વધારે સારું
0: ખાશે.
1: અને હવે પછીની વાનગી છે,
0: હવે કાનંદી હવેની જે વાનગી છે ને એ ઝારની છે.
1: હા,
0: અને એનું ઠુમરી બને છે.
1: હા,
0: તો સામગ્રી લઈએ આપણે. એક મોટો વાટકો ઝારનો લેવાનો, સાથે પ્રમાણસર મીઠું, ખાટું દહીં અથવા તો ખાટી 1.5 વાટકા છાશ.
1: બરાબર.
0: હવે આ ઝાર છે ને 2-3 પાણીએ ધોઈ અને એને તડકે સૂકવી દેવાની.
1: ઇન્દિરાબેન વચ્ચે એક જ મિનિટ અટકાવું. ઝાર 2 કઈક પ્રકારની આવતી હોય,
0: સફેદ ઝાર.
1: અચ્છા. હા, સફેદ ઝાર.
0: આમ તો કોઈ પાસે કદાચ ન હોય ને લાલ ઝાર આવે ને એને છે ને તો પણ વાંધો નહીં આવે.
1: બરોબર.
0: કારણ કે પોષણ તત્વ તે બધામાં સરખું જ હોય છે.
1: અચ્છા.
0: એટલે કદાચ ન મળે ને ક્યારેક ન હોય ને ખાવું જ હોય તો આ ઝાર લાલ ઝાર પણ ચાલે છે.
1: અચ્છા બરોબર.
0: પછી આ 2-3 પાણી ઝાર ધોઈને તડકે સૂકવી દેવાની. એમ લાગે કે હવે આછેરી સુકાઈ ગઈ છે ને

0: મીન્સ એમ થોડી જ ભીની છે ત્યારે એનું એક સૂકા કપડામાં પોટલું વાળી દેવાનું.
1: એટલે આ સૂકવવા માટે લગભગ દિવસ આખો દેવો પડશે?
0: ના, એટલું બધું નહીં, બે ત્રણ કલાકમાં થઈ જશે. તડકે સૂકે એટલે 1.5-2 કલાકમાં કેમ થઈ જ જાય.
1: બરાબર.
0: અને પછી થોડી ભીની હોય ને ત્યારે આપણે કંઈક પોટલું વાળી લેવાનું એનું નાના કપડામાં, અને 15-20 મિનિટ રેવા દેવાની. અને પેલાના સમયમાં તો મેં ખાંડણીઓ અને સાંબેલું રાખતા, તો એ આપણા પૂર્વજોની જ વાનગી છે. એટલે અમારા સમયમાં તો મારા દાદી સાસુ છે ને એ ખાંડણીઓનો જ ઉપયોગ કરતા.
1: બરાબર.
0: હવે ના બહેનોને મિક્સર મળી ગયું છે
1: એટલે

0: અમે લુ રાખતા.
1: હા,
0: તો એ આપણા પૂર્વજોની જ વાનગી છે.
1: એટલે
0: અમારા સમયમાં તમારા દાદી સાસુ છે ને, એ ખમણ ખાંડણીયાનો જ ઉપયોગ કરતા.
1: બરોબર.
0: પણ હવેના બહેનોને મિક્સર મળી ગયું છે,
1: એટલે કદાચ એવું બને કે નવી પેઢીએ ખાંડણ્યું ને સાંભળેલું જોયા નહીં, નામે નહીં સાંભળ્યા હોય, એવું પણ બને.
0: જી, અમે તો આ બધું જોયું પણ છે.
1: અચ્છા, વાહ.
0: એટલે પછી આ જારને આપણે મિક્સરમાં બે આટા ફેરવી દેવાના, બહુ નહીં તો લોટ થઈ જશે. એટલે પછી સુપડામાં નાખી અને આ જારને ઉપણી દેવાની, એટલે ફોતરી ઉડી જાય ને એકદમ ચોખ્ખી જાર થઈ જશે, ચાનો દાણો ચોખ્ખો થઈ જશે. હવે એક પેનમાં કે તપેલામાં કોઈમાં 2-3 ગણું પાણી મૂકવાનું, જેટલું વાટકાનું માપ થશે કણીનું એટલું જ પાણી લેવાનું.
1: બરાબર.
0: પછી એમાં પ્રમાણસર મીઠું નાખી દેવાનું. વાનગી બહુ સહેલી છે, પણ બેનો જયારે સાતમનું વ્રત રહીએ છે ને,
1: જી,
0: તો એમાં ઘણા બેનો ચોખ્ખા ન ખાતા હોય.
1: અચ્છા.
0: અને ચોખા ખાતા હોય તો ચોખા પાવાડકી નાખી શકાય છે આમાં, ચોખાની કણી.
1: અચ્છા.
0: પણ જે બેનો ચોખા ન ખાતી હોય એને બે દિવસે ભાત ખાવાનું મન થાય કે એવું એમ થાય કે કઈ ખાવું છે,
1: હા બરોબર,
0: તો આ વાનગીનો ઉપયોગ કરી શકે ને, ગરમા ગરમ ખાઈ શકાય છે. પછી તપેલામાં પાણી ઉકળે આંધણ, એટલે એમાં જાર આપણે ધોયેલી તો છે જ, હવે એ કણકી ઓરી દેવાની અને ઢાંકણું ઢાંકી અને મધ્યમ તાપે ચડવા દેવાનું.
1: બરોબર.
0: કણી એમ થાય કે 15-20 મિનિટ પછી કણી જોવાની કે ચડી ગઈ છે, અધકતરી થોડી પાણ, એટલે એમાં ખાટું દહીં ઝેરીને અથવા તો 1.5 વાટકા છાશ.
1: બરોબર.
0: એમાં નાખી આપણે મિશ્રણમાં પણ નાખીને હલાવ્યાનો હળવા હાથે, કારણ કે કણી તૂટવી ન જોઈએ.
1: હા.
0: અને આની સાથે તમે ચોખા ખાતા હો ને બાધા ન હોય તો ચોખાની કણી પણ ઉમેરી શકો છો કરતી વખતે.
1: બરોબર.
0: એટલે બંને ચાલે છે. પછી એમ થાય કે હવે મિશ્રણ ચડવાયું છે ને છાશ ને બધું સપ્રમાણ ચડી ગયું છે, ત્યારે લોટી પર પાછું આપ મિશ્રણને મૂકી દેવું અને બિલકુલ ધીમા તાપે 10-15 મિનિટ 20 મિનિટ જ્યાં સુધી પાણીનો ભાગ કે છાશનો ભાગ ન દેખાય ત્યાં સુધીને ચડવા દેવાનો. અને જે આપણને લાગે કે ભાઈ આ વિસમી ગયું છે, એટલે પછી ગરમા ગરમ આ કોઈ બી શાક સાથે ખાઈ શકાય છે. હવે જે બહેનોને બીજા દિવસે ખાવું હોય તો એ છાશને દહીંનો ઉપયોગ કર્યો છે, એટલે બે દિવસે બપોર સુધી બગડતું જ નથી. અને આ વાનગી બીજા દિવસે કોઈ મનગમતા શાક ઠંડુ કરી રાખવું હોય, ચણાનું છે કે બટેટાનું જે ભાવતું હોય, અને ગરમ ગરમ તમે કોઈ બી શાક સાથે ખાવ તો આ ઠુમરી બહુ સરસ લાગે છે.
1: આ બધી વાનગીઓ છે ને કદાચ એવી છે કે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં ડાયાબિટીસના દર્દીઓ વધી રહ્યા છે,
0: બસ
1: તો ભાત ખાવાની ઘણા બધાને મનાઈ હોય છે, અને આપણને ઓલી દાળ ભાત શાક રોટલી જમવાની ટેવ હોય ને તો ઘણાને ભાત ખાધા વિના સંતોષ નથી મળતો હતો, તો એ ભાતના વિકલ્પે આ બહુ સરસ રહે કે તમે રોજ ભાત ન ખાવ અને સમયાંતરે અથવા એકાંતરે દિવસે આવું ઠુમર્યું કે તન્મન્યું કે એવું કઈ ખાઈ લ્યો તો પણ ચાલે ને, વાંધો ના આવે એમ. વાહ, ખુબ સરસ. તો આગળ વધીએ, બોલો કઈ વાનગી હવે તમે પીરસવાના છો?
0: આપણે છેલ્લી વાનગી છે
1: જી
0: ખાટા ચણા.
1: હા હા.
0: આપણે મોટા ભાગે ગમે ત્યાં જઈએ છીએ કે આપણે પોતાના ઘરમાં મોસ્ટ ઓફ જોવા મળે છે કે ચણાનું શાક કા સુકા ચણા કરવા મળે,
1: હા,
0: કોથમી મરચા છાંટીને સુકા વઘારીને કરે,
1: હા,
0: અને કા પછી થોડા રસાવાળા ચણા કરે.
1: બરોબર.
0: તો આ વાનગી છે, અમારે આઈ સાતમ આઠમમાં બેનો સાતમ રહેતી હોય
1: જી,
0: તો રાતના ગરમ ગરમ ખાઈ શકે બાળકોને બધા, અને બીજે દિવસે પાછી રાખવું હોય તો બપોર સુધી કે સાંજ સુધી નથી બગડતા આ ખાટા ચણા. એટલે એટલા સરસ ખાટા ચણા બને છે કે બેનો પછી હર વખતે આ જ બનાવશે, બટેટાને શાકને બિલકુલ છે.
1: એમાં પણ વિકલ્પ મળશે એમ.
0: તો સામગ્રી
1: બરાબર,
0: એક વાટકો સાદા ચણા, આપણા દેશી ચણા, નાના
1: દેશી ચણા,
0: મોટા કાબુલી નહીં,
1: હા,
0: એક વાટકો ચણા, એક વાટકો ખાટું દહીં અથવા તો 1.5 વાટકો 2 વાટકા ખાટી છાસ ને ઘાટી છાસ, એક લસણનો ગાંઠિયો ફોરી લેવાનો, એટલે એમાંથી કળીઓ નીકળે એ વઘારમાં કામ આવે, અને લસણ વાળું મરચું, લસણ ખાતા હોય ને એને વધારે સ્વાદિષ્ટ લાગે છે.
1: બરાબર.
0: અને આમ બાળકોને બધું લસણ હિસાબે બધું તત્વ સારું મળે છે.
1: બરાબર.
0: ન ખાતા હોય તો ન નાખે, પણ મોટે ભાગે એમ કે આમાં વધારે આ સારું લાગે. આમાં મરચાનો ઉપયોગ થોડોક વધારે કરવાનો, એટલે થોડું તીખું હોય તો વધારે સારું લાગે છે. એટલે 3-3.5 ચમચી મરચા પાવડર, ધાણા જીરું, સુકલ જીરું,
1: બરાબર,
0: પ્રમાણસર મીઠું અને હળદર, અને તેલ લેવાનું 300 ગ્રામ જેવું, 250-300 ગ્રામ તેલ, અને થોડું કદાચ આપણે આજના સમયમાં ન ખાતા હોય કોઈ,
1: હા, તો ઓછું
0: પણ ખાઈ શકાય, ડોક્ટરની મનાઈ હોય કે ભાઈ તેલ ઓછું ખાવાનું, તો થોડું ઓછું નાખી શકાય. બાકી આમ વાટકો ચણા કરીએ ફૂલ 250-350 ગ્રામનો, તો સામે 250 ગ્રામ જેવું તેલ જોઈએ છે.
1: અચ્છા.
0: બનાવવાની.

0: બતાવું છું. ચણાને સવારથી પલાળી દેવાના, આપણે બનાવવા ત્યારે રાતથી પલાળી કે સવારે પલાળીએ, બપોરે બનાવીએ ત્યારે કુકરમાં મૂકી વખતે બે ત્રણ પાણી એ ધોઈ ચણાને
1: બરાબર
0: અને બાફવા મૂકવાના એક તપેલીમાં. અને આમાં છે ને વિસળ થોડી પ્રમાણમાં વધારે વગાડવાની, 5-6 વિસળ થાય છે ચણા. ધીમો તાપે ખૂબ વાર રાખવાનું એટલે ચણા એકદમ
1: બફાઈ જાય,
0: એટલે કદાચ ઘડા લોકો ખાઈ શકે. પ્રોબ્લેમ દાંતનો હોય તો એ લોકો ચણા પોચા થાય તો ખાઈ શકે. ત્યારબાદ કુકર વિસમી જાય એટલે આપણે લસણની કળીઓ છે એના થોડાક ટુકડા કરીને રાખી દેવાના ઝીણા ઝીણા એક વાટકામાં, અને બીજી અડધા લસણની કળીઓને ખરેલમાં લાલ મરચું જીરું અને ધાણા જીરું અને મીઠું નાખીને પીસી દેવાનું, ચટણી બનાવી દેવાની. હવે એક પેનમાં તેલ મૂકી અને ગરમ થાય અને જે જોઈતા પ્રમાણમાં તેલ મૂકી દેવાનું, જે વધારે ખાતા હોય થોડું વધારે મૂકે અને તેલ આવી જાય. જીરું આપણે થોડુંક મૂકી બે દાણાને જોવાનું કે આવી ગયું છે એટલે લસણની કળીઓમાં તેલમાં નાખી દેવાની, અને ત્યારબાદ આ બાફીના ચણા છે એ ચણામાં ચારી અને પછી આમાં વઘારમાં ઉમેરી દેવાના.
1: બરોબર.
0: ત્યારબાદ ધાણા જીરું લાલ મરચું હળદર મીઠું અને બધું નાખી અને પાણી અડધો ગ્લાસ નાખી દેવાનું. થોડી વાર ચણાને પાણીમાં ચડવા દેવાના, કારણ કે આપણે જો પેલા જ ખાટી છાશ કે દહીં નાખી દેશું ને તો ચણા કડક થઈ જશે. હવે થોડી વાર ખદખદે પાણીમાં એટલે પછી એમાં કા દહીં અથવા તો છાશ કોઈ બી વસ્તુ હોય તે ઉપયોગમાં લઈ શકાય આમાં નાખી, અને લસણ વાળું મરચું છે એ પણ પાણીમાં કાલવી અને ઉમેરી દેવાનું ચણામાં, અને ફરી ઢાંકણ ઢાંકી અને ચણા થવા દેવાના. ખૂબ વાર ચણા ખદખદી જાય અને એમ થાય કે હવે પ્રમાણસર રસો રહ્યો, આપણે રાખવો એટલો રાખી શકાય પણ વધારે પડતું પાણી નહીં રહેવા દેવાનું. ત્યારે કોથમીર ને મરચા જેના પસંદ હોય તો એમાં નાખી શકે છે, અને પાછું થોડી વાર ચણવા દે અને ગેસ કરવાનો બંધ, અને આપણા ખાટા ચણા તૈયાર.
1: વાહ. એટલે શાકની બદલે ઘણી વખત ઉનાળામાં જો આપણને શાક ન મળતું હોય તો એવા સમયે આપણે શાકની બદલે આવા ખાટા ચણાનો ઉપયોગ કરીએ તો એક સરસ આપણને વિકલ્પ છે શાકને મળી શકે. બહુ સરસ વાત. તો ઇન્દિરાબેન, તમે ખાટું ખારું ગળ્યું એમ અનેક પ્રકારના સ્વાદની સફર અમને કરાવી, બહેનોને ચોક્કસપણે આ સફર ગમી હશે અને એ લોકો એનો અમલ પણ કરશે એવી આપણે ઈચ્છા રાખીએ. કાર્યક્રમમાં હાજર રહી અને આવી સરસ વાનગીઓનો રસથાળ પીરસવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: કાનનબેન, તમે પણ મને આ ચાન્સ આપ્યો
1: જી
0: આ સ્ટુડિયોમાં આવીને બહેનોને સહયોગ કાર્યક્રમમાં ભાગીદાર બનાવી તો હું ખૂબ જ આપનો આભાર માનું છું.
1: જી નમસ્કાર.

0: મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાને મળશે ત્યારે ભારત અને યુએઈ તેમની મજબૂત ભાગીદારીને નવી ટોચે પહોંચાડશે. આ મુલાકાત બંને દેશો વચ્ચે ઉચ્ચસ્તરીય સંબંધોને વધુ મજબૂત બનાવવાના એક વર્ષ પછી થઈ રહી છે, જેમાં તાજેતરમાં આ વર્ષે જાન્યુઆરીમાં યુએઈના રાષ્ટ્રપતિની નવી દિલ્હીની મુલાકાતનો સમાવેશ થાય છે, જે છેલ્લા દાયકામાં શેખ મોહમ્મદની ભારતની 5મી યાત્રા હતી અને યુએઈના રાષ્ટ્રપતિ તરીકે તેમની 3જી સત્તાવાર મુલાકાત હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈએ કથિત નીટ યુજી 2026 પેપર લીક કેસના સંદર્ભમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની ઓળખ માંગીલાલ બિવાલ, દિનેશ બિવાલ, હરિયાણા નિવાસી યશ યાદવ અને માંગીલાલના પુત્ર વિકાસ તરીકે થઈ છે. ચારેયની ગઈકાલે જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી અને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા અને વધુ પૂછપરછ માટે દિલ્હી ખસેડવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓ જણાવ્યા અનુસાર આરોપી યશ યાદવ અને વિકાસ અગાઉ રાજસ્થાનના સીકર જિલ્લામાં એક કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં સાથે અભ્યાસ કરતા હતા. સીબીઆઈ હવે કોચિંગ સંસ્થાઓ, વચેટિયાઓ, વિદ્યાર્થીઓ અને આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓ વચ્ચેની કડીની તપાસ કરી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફે 2 દાયકાના ટૂંકા ગાળામાં દેશના 140 કરોડ નાગરિકોનો વિશ્વાસ જીત્યો છે. આજે ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં એનડીઆરએફના રાષ્ટ્રપતિ ધ્વજ સમારોહમાં શ્રી શાહે જણાવ્યું કે જ્યારે પણ દેશમાં ક્યાંય પણ આપત્તિ આવે છે અથવા કોઈ નિકટવર્તી આપત્તિનો સંકેત આપે છે ત્યારે એનડીઆરએફની હાજરી લોકોને સુરક્ષિત અનુભવ ધકારાવે છે. તેમણે ઉમેર્યું કે રાષ્ટ્રપતિ ધ્વજ પુરસ્કાર મેળવવો એ કોઈપણ સશસ્ત્ર દળ માટે ગર્વની વાત છે. શ્રી શાહે ઉમેર્યું હતું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ આપત્તિઓ દરમિયાન એનડીઆરએફ, એસડીઆરએફ, પંચાયતો, રાજ્ય સંસ્થાઓ, એનસીસી, એનએસએસના અને હજારો આપદા મિત્રના પ્રયાસોની પ્રશંસા કરી છે.
1: એનડીઆરએફ કો રાષ્ટ્રપતિ નિશાન કા સન્માન દિયા ગયા વો હમ સબ કે લિયે ગૌરવ ઓર પ્રતિષ્ઠા કી બાત. યે સન્માન એનડીઆરએફ કે સમસ્ત બલ કે સેવા સાહસ શૌર્ય ઓર સમર્પણ કે સંચિત ગુણો કા સન્માન. 20 સાલ કે કમ અંતરાલ કે અંદર આપદા બચાવ કે ક્ષેત્ર મેં ભારત કો વૈશ્વિક નકશે પર રખને કા કામ એનડીએમએ ઓર એનડીઆરએફ ને કિયા હૈ.
0: શ્રી શાહે જણાવ્યું હતું કે જ્યારે પણ એનડીઆરએફના કર્મચારીઓ રાહત અને બચાવ કામગીરી માટે વિશ્વમાં ગમે ત્યાં મુસાફરી કરે છે ત્યારે તેમને હંમેશા લોકોનો પ્રેમ અને વિશ્વાસ

0: મળે છે. શ્રી શાહે કહ્યું કે એનડીઆરએફના 20 વર્ષ ફક્ત 2 દાયકાની ભવ્ય સિદ્ધિઓનો સમયગાળો નથી, પરંતુ આ સમયગાળા દરમિયાન દળને તેના પ્રશંસનીય કાર્ય માટે રાષ્ટ્રપતિ તરફથી સન્માન પણ પ્રાપ્ત થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગઈકાલે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે મુલાકાત કરી. તેમણે રાજ્યની ખેતીની સમસ્યાઓ વિશે કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા. શ્રી ચૌહાણે મુખ્યમંત્રીને ખાતરી આપી કે કેન્દ્ર સરકાર પંજાબના ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, હાઇબ્રીડ ડાંગરના બીજના મુદ્દાની તપાસ કરવા અને રાજ્યમાં સરળ ખરીદી કામગીરી સુનિશ્ચિત કરવા એક વિશેષ સમિતિની રચના કરાશે. દરમિયાન શ્રી માને જણાવ્યું કે પંજાબ સરકાર હવે મકાઈ, કઠોળ, તેલીબિયા, સૂર્યમુખી અને બાજરી દ્વારા પાક વૈવિધ્યકરણને પ્રોત્સાહન આપી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ચીની સમકક્ષ શી જિનપિંગે આજે ઈરાનમાં યુદ્ધ અને દ્વિપક્ષીય વ્યાપાર ઘર્ષણ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે અત્યાર સુધીની સૌથી મોટી ચર્ચા શરૂ કરી છે. ગઈકાલે રાત્રે બેઇજિંગ પહોંચેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની તેમની આજની પહેલી મુલાકાતમાં શી જિનપિંગે કહ્યું કે તેઓ તેમના સાથે લંબાણપૂર્વકની ચર્ચા કરવા આતુર છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે અમેરિકા અને ચીનનું ભવિષ્ય ઉજ્જવળ રહેશે. શી જિનપિંગે કહ્યું, અગાઉ ટ્રમ્પનું ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે તેઓ અપેક્ષા રાખે છે કે 2026 એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ વર્ષ બનશે, જે ચીન અને અમેરિકા સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરશે. રશિયાએ સમગ્ર યુક્રેન પર મોટા પાયે ડ્રોન અને મિસાઇલ હુમલો કર્યો છે. રશિયાએ બુધવારે સવારથી મધ્યરાત્રિ બાદ સુધી સતત હુમલા કરીને તબાહી મચાવી દીધી. આ હુમલાઓમાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા અને 80થી વધુ નાગરિકો ઘાયલ થયા. રાજધાની કીવમાં રશિયાના હુમલાથી એક રહેણાંક ઇમારત ધરાશયી થઈ ગઈ. આ ઇમારતના કાટમાળ નીચે દટાયેલા 10 લોકોને બચાવવામાં આવ્યા. એક વ્યક્તિનું મોત થયું અને 16 અન્ય ઘાયલ થયા. સરકારે તાત્કાલિક અસરથી સપ્ટેમ્બર 2026 અથવા આગામી આદેશો સુધી વિવિધ પ્રકારની ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વિદેશ વ્યાપાર મહાનિદેશાલયના સત્તાવાર જાહેરાત મુજબ ખાંડની નિકાસ નીતિમાં સુધારો કરાયો છે. આ પ્રતિબંધ યુરોપિયન યુનિયન, ઇયુ અને અમેરિકાને સીએક્સએલ અને ટીઆરક્યુ ક્વોટા એડવાન્સ ઓથોરાઇઝેશન સ્કીમ AAS અને અન્ય દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવાના શિપમેન્ટ હેઠળ નિકાસ કરવામાં આવતી ખાંડ પર લાગુ પડશે નહીં. નવી જાહેરાત હેઠળ પહેલાથી જ ઉપલબ્ધ જથ્થાને પણ મુક્તિ આપવામાં આવી છે. ભારતીય શેરબજાર હાલમાં 800થી વધુ અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યું છે. ચીનમાં ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાત સહિતના મુદ્દાને શેરબજારે હકારાત્મક સ્વરૂપે લેતા મોટાભાગના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટીમાં પણ 260 કરતાં વધુનો ઉછાળો જોવા મળી રહ્યો છે. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો સામનો કરશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં બ્રિક્સ દેશોના વિદેશમંત્રીઓની 2 દિવસીય બેઠક શરૂ. સીબીઆઈએ કથિત નીટ યુજી પેપર લીક કેસમાં 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે એનડીઆરએફે 2 દાયકાના ટૂંકા ગાળામાં દેશના નાગરિકોનો વિશ્વાસ જીત્યો. અમેરિકા અને ચીને હરીફ નહીં પણ ભાગીદાર બનવાના સૂર સાથે ટ્રમ્પ જિનપિંગની બેઠક. કેન્દ્રએ ખાંડની નિકાસ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ મૂક્યો. અને શેરબજારમાં તેજીનો માહોલ. સેન્સેક્સ 800 અંક ઉછાળો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: બડે પ્યારે સે ડાયલોગ થે ના, મીઠે મીઠે સુરીલે સુરીલે. ઓર હમારે શ્રોતાઓને જબ બહુ સારી ડાયલોગ્સ કે બારે મેં લિખા તો હમારે એક શ્રોતાને તો ઢેર સારી સારી ડાયલોગ્સ હી પહેચાન કરકે લિખ દીએ ઓર ઉનકા હમ બહુત ધન્યવાદ કરતે હૈ. લેકિન સારે ડાયલોગ અભી હમ નહીં બોલ સકતે. હમારે શ્રોતા લિખતે હૈ, જંજીર ફિલ્મ કા એક સંવાદ હૈ, જબ તક બોલા ના જાય ચુપચાપ ખડે રહો, યે પુલિસ સ્ટેશન હૈ, તુમ્હારે બાપ કા ઘર નહીં. ઓર હમારે શ્રોતા કહેતે હૈ, અક્સર મેરે મિત્ર પૂછતે હૈ કે આપકે સ્વસ્થ ઓર ખુશ રહેને કા રાજ ક્યા હૈ. ઉનસે મેરા યહી કહેના હૈ, મેં વિવિધ ભારતી સુનતા હું. બહુત બઢિયા બાત હૈ, સુનતે રહીએ, યે ડાયલોગ બડે કામ કા હૈ. હમારે શ્રોતા ને લિખા, હમને કલ રાત કોઈ પ્રોમો દેખા ફિલ્મોં કે ડાયલોગ કે ગીત પર, સભી કો નમસ્કાર, લેકિન આજ ઉને ગોધડી સિલકે ભેજની હૈ તો ગાને સુનેંગી તો સુનતે રહી. હમારે શ્રોતા લિખતે હૈ, બચપન મેં જબ હમ ઘર પર બચ્ચે શૈતાની કરતે થે, માં હમ સબ કી શિકાયત પાપા સે કરતી થી, તો હમારે પિતાજી પૂછતે થે કિતને આદમી થે. ઓર અબ તો હંસી આતી હૈ યે સોચ કર હા, લેકિન ઉસ સમય તો હમ સબ કી હાલત પિટાઈ ઓર ડાંટ કે ડર સે દેખને વાલી હોતી થી. એસે હી ખુશ રહીએ ક્યોંકી યે

0: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધોરી માર્ગ પર ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થયા અને 10 વ્યક્તિને ઇજા થઈ છે. ચોટીલા રાજકોટ ધોરી માર્ગ પર સાંગાણી ગામ પાસે રાતના સમયે ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું ત્યારે ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે શોર્ટ સર્કિટ થતા બસમાં આગ લાગી હતી. ઘટના અંગે નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ વધુ માહિતી આપી.
1: આજે મોડી રાત્રે 1:30 વાગે ચોટીલા રાજકોટ હાઈવે ઉપર સાંગાણી જે ગામ આવેલું છે ત્યાં પાટિયાની નજીક એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર લઈ જતું ડમ્પર વચ્ચે અકસ્માત થયેલો છે અને આ અકસ્માતની અંદર 4 લોકોના મૃત્યુ થયેલા છે અને જે ચારે ચાર લોકોને ચોટીલા રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાં લઈ જવામાં આવેલ.
0: સુરતમાં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શનમાં આદિવાસી હસ્તકલા અને પરંપરાગત ઉત્પાદનોના 25 સ્ટોલ્સ પર 5 દિવસમાં 5,31,000 થી વધુનું વેચાણ કરવામાં આવ્યું, જેની આવક આદિવાસી હસ્તકલાકારોને કોઈપણ પ્રકારના ખર્ચ વિના સીધી પ્રાપ્ત થઈ હતી. આ સ્ટોલમાં વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કુશળ આદિવાસી હસ્તકલાકારો દ્વારા બનાવવામાં આવેલા બાંબુ હસ્તકલા, લાકડાના આર્ટિફેક્ટ્સ, પરંપરાગત આભૂષણો, હેન્ડલૂમ વસ્ત્રો, શુદ્ધ વનૌષધિઓ અને પ્રાકૃતિક ખાદ્ય વાનગીઓ મુખ્ય આકર્ષણ રહ્યા હતા. આ ઉપરાંત અહીં કુલ 38 આદિવાસી હસ્તકલાકારોને પણ સહભાગી થવાની તક મળી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ રહેતા 1,000 જેટલા આદિવાસી પરિવારો રસોઈ ગેસની બાબતમાં આત્મનિર્ભર બની રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાત મુજબ અત્યાર સુધીમાં 665 જેટલા બાયોગેસ પ્લાન્ટ સ્થપાઈ ચૂક્યા છે અને બાકીના પ્લાન્ટ નાખવાની પ્રક્રિયા પ્રગતિમાં છે. આ યોજના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં અમલમાં છે. ગરૂડેશ્વર તાલુકા પંચાયત દ્વારા અમલમાં મૂકવામાં આવેલી આ યોજનાનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મોનિટરિંગ થઈ રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલે આજે મેટ્રો દ્વારા મુસાફરી કરી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી સુધી જવા માટે આજે તેમણે જાહેર પરિવહન વ્યવસ્થા તરીકે મેટ્રોનો ઉપયોગ કર્યો. આ પ્રસંગે તેમણે નાગરિકો સાથે સંવાદ કર્યો હતો તેમજ પર્યાવરણ મિત્ર અને સુવિધાસભર જાહેર પરિવહન અપનાવવા માટે પ્રેરણા આપી હતી. મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂના કેસના પગલે નવસારીના ચીખલી તાલુકામાં પોલ્ટ્રી ફાર્મમાં સર્વે હાથ ધરાયો છે. સાવચેતીના પગલારૂપે ચીખલી તાલુકામાં બર્ડ ફ્લૂનું સંક્રમણ ન ફેલાય તે માટે તાલુકામાં અંદાજે 140 પોલ્ટ્રી ફાર્મના માલિકો સંચાલકોને જરૂરી તકેદારી રાખવા માટે પશુપાલન અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું છે. પશુપાલન વિભાગે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. મહીસાગર કલેક્ટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર સીવી લટાના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ. તેમાં જિલ્લામાં માર્ગ અકસ્માતો નિવારવા, ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિવિધ મહત્વપૂર્ણ એજન્ડાઓ પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે પેન્શનર માટે હયાતીની ખરાઈ કરવાની પ્રક્રિયા હવે વધુ સુવિધાજનક બનાવી છે ત્યારે મહેસાણા જિલ્લાના અંદાજે 16,336 પેન્શનરને 31 જુલાઈ સુધી પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક દ્વારા ઘેર બેઠા નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી અપાશે. આ ઝુંબેશમાં જિલ્લાની 53 સબ પોસ્ટ ઓફિસ અને 256 બ્રાન્ચ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ કાર્યરત રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: સાવચેતીના પગલા લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4

0: સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
0: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા

0: ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSBMA દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

મુકેશના સ્વરમાંથી ફિલ્મ ચેતનાનું ગીત. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102 પૂર્ણાંક દશાંશ મેગાહર્ટ્ઝ પરથી. અત્યારે સાંજના 5 થયા છે. સાંભળીએ આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ.

0: શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે, હવે પ્રસ્તુત છે વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાન

થી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: है द टेलीलॉ के ऐप, वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792-32-58-490।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી, પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા,
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
3: હીટવેવ એટલે કે લૂથી બચો

0: બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કા તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

મહમદ રફીના અવાજમાં હતું ફિલ્મ જબ જબ ફૂલખીલેનું ગીત. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. અત્યારે સાંજના 5:30 થયા છે. એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ હવે પ્રસ્તુત છે.

NCERT द्वारा प्रायोजित कार्यक्रम उमंग आप सांभळी रह्या हता आकाशवाणीनुं આ ગોધરા કેન્દ્ર છે FM 102.2 મેગાહર્ટ્ઝ પર.

0: સસુરાલ ફિલ્મના ગીત હતું, લતા મંગેશકર અને મોહમ્મદ રફીના અવાજમાં. હવે સાંભળીશું ફિલ્મ આપાએ બહારાઈનું આ ગીત, મોહમ્મદ રફી અને લતા મંગેશકર તેમજ સાથીઓના અવાજમાં. આ જાહેરાત બાદ.
1: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.

સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત

0: છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: મિલન ફિલ્મનું આ ગીત લતા મંગેશકર, મુકેશ અને સાથીઓના અવાજમાં.

જોરુકા ગુલામ ફિલ્મના ગીત આપે સાંભળ્યું. લતા મંગેશકર, કિશોર કુમાર અને સાથીઓના અવાજમાં ફરી એકવાર સાંભળીએ મોહમ્મદ રફી અને લતા મંગેશકરને મેં ચૂપ રહું ગી ફિલ્મનું ગીત.

0: વૈશ્વાનીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર એફએમ બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ પરથી. 7:10 થઈ છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર અમે રીલે કરીશું. બસ હવે થોડી જ વારમાં
1: કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનો ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલથી ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી ગઠબંધન સંમેલન 2026ના પૂર્વ કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો. સાસણગીર ખાતે યોજાયેલા આ સિંહ સંરક્ષણ અંગેના વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, રાજ્યના વનમંત્રી અર્જુન મોઢવાડિયા સહભાગી થયા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સિંહ સંરક્ષણને પ્રાથમિકતા અને વન વિભાગની શ્રેષ્ઠ નીતિઓના પરિણામે સિંહોની વસ્તી અને વિચરણ વિસ્તારમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે મોટી બિલાડી સંવર્ગની 7 પ્રજાતિમાંથી 5 પ્રજાતિનું ભારતમાં અસ્તિત્વ એ દેશનું ગૌરવ છે.
2: જ્યાં એક તરફ પૂરે આફ્રિકા મેં લાયન્સ કી સંખ્યા ઘટ રહી હૈ, વહાં પર એશિયાટિક લાયન કી સંખ્યા ગુજરાત મેં ઓર ગીર મેં લગાતાર બઢ રહી હૈ. હમ દુનિયા મેં યે સ્થાપિત કર પાએ હૈ કે ગુજરાત લાયન કન્ઝર્વેશન મેં દુનિયા કા એક લીડરશિપ વાલી જગહ બની.
1: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM અમદાવાદ ખાતે IIMની સંકલન મંચ બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં IIMના બોર્ડ ઓફ ગવર્નન્સના અધ્યક્ષ, IIMના નિયામકો અને ઉચ્ચ શિક્ષણ વિભાગ તથા ગુજરાત અને ઉત્તરપ્રદેશની રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારીઓ સહિયારા હિતની બાબતો પર વિચાર વિમર્શ કરવા અને IIM વચ્ચે સહકારને મજબૂત કરવા માટે એકઠા થયા હતા. શ્રી પ્રધાને જણાવ્યું કે બેઠકમાં વિદ્યાર્થી કલ્યાણ, સંસ્થાકીય સંકલન, શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે IIM સંસ્થાઓ રાષ્ટ્રનિર્માણ અને આર્થિક પરિવર્તનના મજબૂત પ્રેરક તરીકે ઉભરી આવ્યું છે, જ્યારે નેતૃત્વ અને વ્યવસ્થાપન શિક્ષણમાં શ્રેષ્ઠતાના વૈશ્વિક મોડલ પણ બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ધોરીમાર્ગ પર ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. 10 વ્યક્તિઓને ઇજા થઈ છે. ચોટીલા રાજકોટ ધોરીમાર્ગ પર સાંગાણી ગામ પાસે રાતના સમયે ડામર ભરેલું ટેન્કર જઈ રહ્યું હતું, ત્યારે ટેન્કરનું ટાયર ફાટતા પાછળ આવતી બસ ટેન્કર સાથે અથડાઈ હતી, જેને કારણે શોર્ટ સર્કિટ થતાં બસમાં આગ લાગી ગઈ હતી. કચ્છના દરિયાકાંઠેથી ફરી એકવાર માદક પદાર્થ મળી આવ્યો છે. અબડાસા તાલુકાના ખુવાડા વિસ્તાર તેમજ સૈયદ સુલેમાનપીર ટાપુ નજીકથી માદક પદાર્થના કુલ 20 પેકેટ કબજે કરવામાં આવ્યા છે. છેલ્લા 12 દિવસથી ચાલી રહેલા સર્ચ ઓપરેશન દરમિયાન કચ્છના વિવિધ દરિયા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ અંદાજે 141 કિલો ચરસ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે 70 કરોડ રૂપિયા જેટલી થાય છે. કોઠારા પોલીસ તથા SOGની ટીમ દરિયાકાંઠે પેટ્રોલિંગમાં હતી ત્યારે ખુવાડા નજીક કિનારેથી શંકાસ્પદ હાલતમાં પડેલા 10 પેકેટ મળી આવ્યા હતા. બીજી તરફ જખૌ મરીન પોલીસ, SOG અને સ્ટેટ IBની ટીમ દ્વારા સૈયદ સુલેમાનપીર ટાપુ વિસ્તારમાંથી વધુ 10 પેકેટ મળી આવ્યા હતા. આ તમામ પેકેટોને કબજે કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાવનગરની બેંકની 1,35,00,000 રૂપિયાની લોન ગેરરીતિમાં અગાઉ પકડાયેલી 4 મહિલાઓના પતિની પણ ધરપકડ કરવામાં આવી છે. નિલંબાગ સર્કલ પાસે આવેલી બેંકમાં લઘુ ઉદ્યોગના નામે ખોટા બિલો રજૂ કરી છેતરપિંડી આચરવાના કેસમાં પોલીસે વધુ કાર્યવાહી કરી છે. આ તપાસમાં મહિલાઓના પતિઓની પણ સંડોવણી ખુલતા આ કાર્યવાહી કરવામાં આવી. બેંકમાંથી મંજૂર થયેલી ટર્મ લોન અને સીસી લોનનો ઉપયોગ વ્યવસાય માટે કરવાને બદલે અંગત કામ માટે કરી લીધો હતો અને બેંકના હપ્તા ભર્યા ન હતા. આ 4 આરોપીઓને અદાલતમાં રજૂ કરાયા બાદ જિલ્લા જેલમાં મોકલાયા છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડિજિટલ અરેસ્ટના જાળમાં ફસાયેલા વૃદ્ધાને પશ્ચિમ કચ્છ સાયબર પોલીસે લાખો રૂપિયા પરત અપાયા છે. પશ્ચિમ કચ્છમાં એક વૃદ્ધ મહિલાને ખોટા પોલીસ કેસ અને મની લોન્ડરિંગના નામે ડરાવી ધમકાવી ડિજિટલ એરેસ્ટ હેઠળ રાખી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓએ મોટી ઓળખ આપીને વૃદ્ધાને મોબાઈલ કેમેરા સામે રહેવા માટે મજબૂર કરી 83,44,000 થી વધુની રકમ

0: ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી. જો કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ભુજની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી પીડિત મહિલાના ખાતામાંથી ઠગાઈથી ઉપાડાયેલા પૈકી 46,95,000થી વધુની રકમ પરત આપવામાં સફળતા મળી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. ભારતીય માનક સંસ્થા BIS અમદાવાદ દ્વારા BIS સ્ટાન્ડર્ડ માર્ક વિના વીજ સુરક્ષા ઉપકરણ MCB અને RCCB વેચતા એકમ પર દરોડા પાડવામાં આવ્યા. નિકોલ ઓઢવ રોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં પાડેલા દરોડા દરમિયાન પેઢી BIS સ્ટાન્ડર્ડ માર્ક વગર અને માન્ય BIS પરવાના વિના MCB અને RCCB વેચતી હોવાનું માલુમ પડ્યું હતું. ત્યારે આ કંપનીમાંથી 1300થી વધુ MCB ધરાવતા 166થી વધુ બોક્સ અને RCCBના 30થી વધુ યુનિટ જપ્ત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં શાળા છોડી ગયેલા બાળકો ફરી શાળાએ આવે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. વર્ષ 2025-26માં અને 2026-27માં કોઈપણ બાળકના ડ્રોપઆઉટની સંભાવના અંગેનો પ્રી સર્વે પૂર્ણ થયો છે, જેમાં 3,254 સંભવિત ડ્રોપઆઉટ બાળકો મળી આવ્યા. ત્યારે આવા બાળકો ફરી શિક્ષણ મેળવી શકે તે માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલે જણાવ્યું છે.
1: બાળકો પોતાનું સ્કૂલિંગ શિક્ષણ પૂરું કરે તે માટે હાલમાં એક ખાસ સર્વે હાથ ધરવામાં આવે છે, જેમાં ડ્રોપઆઉટ બાળકોને પાછા બેક ટુ સ્કૂલ લઈ જવાની એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. એક એક બાળકના ઘરે જઈ એમને સર્વે કરી એમને સમજાવી અને ફરી પાછા સ્કૂલમાં એનરોલ કરવાના છે. 10મા ધોરણમાં નપાસ થયા હોય તો એમને 10મા ધોરણના ફરીથી રેમિડિયલ ક્લાસ કરી અને પરીક્ષા આપવા માટે સમજૂત કરવાના છે.
0: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માર્કશીટ CBSE બોર્ડની માર્કશીટ જેવી બનાવાશે, જેમાં હોલોગ્રામની જગ્યાએ QR કોડ હશે. ગુજરાત બોર્ડના સચિવ RR વ્યાસે જણાવ્યું કે બોર્ડ દ્વારા આ વર્ષે 3 મોટા બદલાવ કરવામાં આવી રહ્યા છે. નવી માર્કશીટમાં ખાસ સિક્યોરિટી ફીચર્સ ધ્યાનમાં લેવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ચડોતર નજીક એક બંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો અને અન્ય ભંગાર હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘટનાની જાણ થતાં જ પાલનપુર નગરપાલિકા અને ડીસા નગરપાલિકાના 4 જેટલા ફાયર ફાઈટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. રાજ્યમાં આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર થવાને કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું.
2: आमतौर पे अगले 7 दिन तक शुष्क रहने की संभावना है. कल से ग्रेजुअली 2-4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक. उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है. जो मैक्सिमम टेम्परेचर की उम्मीद कर सकते हैं अहमदाबाद का 44-45 के बीच में और गांधीनगर का भी 44 के आसपास रहेगा.
0: IPL क्रिकेट में आज धर्मशाला खाते मुंबई इंडियंस और पंजाब किंग्स वच्चे मुकाबला रमाशे. आ मैच हमणा थोड़ी वार में शुरू थशे. મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ 4થા, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ 9મા સ્થાને છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આજે મુંબઈ ઇન્ડિયન્સનો સુકાની પદ સંભાળી રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વઢવાણ ખાતે નવી શાક માર્કેટના નિર્માણ કાર્યના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાઈ ગયો. અંદાજે 4,21,00,000ના ખર્ચે તૈયાર થતી આ નવી શાક માર્કેટ વેપારીઓ તેમજ સ્થાનિક નાગરિકો માટે ખૂબ જ ઉપયોગી થશે અને શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, ગુજરાતે સમગ્ર વિશ્વ સમક્ષ સિંહ સંરક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના ચુટીલા નજીક ટેન્કર અને બસ વચ્ચેના અકસ્માતમાં 4 લોકોના મોત. કચ્છના દરિયાકાંઠા પરથી છેલ્લા 12 દિવસમાં 70 કરોડ રૂપિયાનો માદક પદાર્થ પકડાયો. રાજ્યમાં આવતીકાલમાં ગરમીથી આંશિક રાહત મળવાની આગાહી અને IPL ક્રિકેટમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી
1: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ 102.2 મેગાહર્ટ્ઝ પર.
2: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસારિત છે કાર્યક્રમ કિસાનવાણી.
3: એ રામ રામ ડાયાપે, રામ રામ.
2: એ રામ રામ કાનજીભાઈ, રામ રામ. રામ રામ
3: ડાયાપે.
2: હા,
3: બડો તોપ તો પડે છે. આ હા હા હા હા, આટલો બધો તોપ ને આટલી બધી ગરમી તમારી જંગી મેં ને જોઈ.
2: હવે તમારી જિંદગી છે કેટલી લાંબી, તે તમે આખી જિંદગીની વાત કરો
3: ભાઈ. પસાર થયો
2: તે પસાર થયો તે પસાર થયો તમારાથી આગળના મોણા છે હજુ તો 80, 90, 95 ની ઉંમર વાળા છે.
3: આપડે કઈ ના કહીએ છીએ,
2: તમારામાં સહન શક્તિ બહુ ઓછી છે એવું મારું મોનવું છે.
3: તોપે નીકળતા તમને ખબર પડી જાય
2: ભાઈ કોનજે ભાઈ, આ તોપમાં અમે તો કામ કરીએ છીએ. તમને ખબર છે કે તમે ખેતરમાં નહીં જતા હોય, અત્યારે અમે તો ખેતરમાં જઈએ છીએ, ખેતરને સાફ કરીએ છીએ, અને હવે ખરીફ ઋતુની તૈયારી કરવા માટે અમે બધા પગલા સમયસર લઈએ છીએ.
3: પણ ડાયા ભાઈ,
2: હા,
3: પૂરી 2 વાજે કામ કરી વસ્તુ આખી અલગ છે.
2: બપોરે 2 વાજે નહીં ભાઈ, અમે તો છે ને કોમ ચાલુ કરીએ, 12:30 થાય એટલે અમે છે ને ઘેર આવતા રહીએ. અમારે ખાવાનું ના હોય,
3: ના
2: ખાય, અને પછી શાંતિથી પાછા 4-1 વાગે જઈએ અને 7:30 વાગે ઘેર આવીએ.
3: પણ એની તો વાત છે કે જે ખરો તોપ જે પડે છે એ તો તમે ઘોર મેં બેસી રહો છો
2: ભાઈ. તમને કોણે કીધું છે બહાર નીકળવાનું? હે, અત્યારે સરકારે એમ કહે છે કે ભાઈ અત્યારે લૂ લાગી જાય એટલે તાપમાં બહાર નીકળવું નહીં બને ત્યાં સુધી, અને નીકળવાનું થાય તો એના સંપૂર્ણ પગલાં આપણે ભરીને પછી નીકળવું.
3: ભાઈ
2: માથે ટોપી રાખવી, પછી એક સફેદ કપડાં પહેરવા, હે, સુતરાઉ કપડાં પહેરવા, આવું બધું આ સરકાર તરફથી છે ને જાહેરાત કરવામાં આવે છે. તમે ક્યાં ઊંઘી જાશો? કોણ ખુલ્લા રાખો ભાઈ?
3: ભાઈ સાવચેતી તો રાખવી પડે, પણ હું કરું છું શેની વાત? તોપની વાત કરું
2: તો તાપ તો બધે પડે છે. તાપથી બચવા હારું આપણે છે ને આપણે કામે કરવું છે, અને તાપથી બચવાનું છે, સમજ્યા? કે તાપમાં આપણે ફરિયાદ નહીં કરવાનું. હમણાંની જેમ
3: 30-35 વર્ષ જે પહેલોની જે હું વાત કરું ને,
2: હા
3: ડાય ભાઈ, હું તમને એમ કઉ છું કે 35-37-38 ડિગ્રી થી ઉપર આ ટેમ્પરેચર નતું જતું ભાઈ.
2: ભાઈ નતું જતું પણ જાય છે તો શું કરવાનું?
3: અત્યારે તો
2: આપણા હાથની વાત તો છે નહીં.
3: તારે તો પેલા થાપડા રાખતા હતા મકાનો ઉપર, નળીઓ રાખતા હતા, પાઠો રાખતા હતા, એટલે ઘર આઈસ જેવું રહેતું હતું. એમે તાને કોઈ પંખા નતા, તાને કોઈ એસી નતો, તાને કોઈ કુલર નતો, હતો કે નતો ભાઈ? નતો. તોય મોનો આરામથી જીવતા હતા, અને એમને કોઈ આવી ફરિયાદ નતી. અને આ નદીઓ વહેતી હતી, ઝરણો હતા, એ તો 12 મહિના વહેતો હતો. પણ આ પ્રકૃતિજી ઉપર આપણે શું કર્યું છે ભાઈ? લગામ લગાવી દીધી છે. અલ્યા ભાઈ, તાને ગોનીએ કાઢેલું તેલ છે ને એ ખાતા હતા. અત્યારે ડબલ ફિલ્ટર તેલ તમે ખોસો તોય તમે બીમાર પડો છો. હે, તાને ચિયા આવા મોબાઈલ હતા તોય મેસેજ જતા હતા, તમે સંચાર નતા કરતા. અત્યારે તો તમારા હાથમાં આ સારો અગનો રમક

0: આવે છે, જો કલાકો કોને ફોન ના કરે તો તમારો જીવ તાળવે સઢી જાય. શું થયું છે? વિડીયો કોલથી પાછા ફોન કરીને શેરો જોઈ લો, જમશો ને પણ ઘેર આવતા એમ કહો કે આજે તો આળું બહાર જવાનો પલવન છે. એટલે પહેલાં શું હતું, પ્રકૃતિ જોડે આપણો ભાઈ તાલમેલ હતો, એનું આ પરિણામ અત્યારે આ જોવા મળશે.
1: એમ હવે તો એમ કે છે કે પુરાતન ઢબથી ખેતી કરો.
0: બરાબર છે, બરાબર.
1: આપણે તો ધુરિયા રસ્તા હતા તોય ચાલતું હતું.
0: હવ
1: હે, આપણે સાપરાનું ઠેકાણું નહીં હોય તોય ચાલતું
0: ચાલતું હતું.
1: તમારે તો ઢાબા વાળું મકાન છે. કોનજી ભાઈ, હવે છે ને કાર્યક્રમનો સમય થવા આવ્યો છે, આપણે પહેલા રેડિયો સાંભળી લઈએ. આકાશવાણી ગોધરા પ્રસ્તુત છે કિસાનવાણી કાર્યક્રમ. આજના આ કિસાનવાણી કાર્યક્રમમાં ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ એ વિષય પર કૃષિ વૈજ્ઞાનિક આનંદ સાહિલની કેતન રાવલે લીધેલી મુલાકાત સાંભળશો.
2: સાહિલ સર, આજ કે કિસાનવાણી કાર્યક્રમ મેં આપકા સ્વાગત હૈ. નમસ્કાર.
3: નમસ્કાર કેતન ભાઈ, નમસ્કાર કિસાન ભાઈઓ. બગાયત સંસ્થાન સે આયા હું, જિસકો કેન્દ્રીય બાગવાની પરીક્ષણ કેન્દ્ર જો કે બેજલપુર મેં સ્થિત હૈ, વહાં સે આયા હું તાકી મેં પ્રાકૃતિક ખેતી સે હમ કિસ તરહ સે સબ્જી કો ઉગા સકે ઉસકે બારે મેં સંપૂર્ણ જાણકારી આપ લોગો કે બીચ સાજા કરને કે લિએ આયે હૈં.
2: તો સબસે પહેલે કિસાન ભાઈઓ કો ઇસ શબ્દ સે અવગત કરાએ કે ફિર પ્રાકૃતિક ખેતી ક્યા હોતી હૈ.
3: કિસાન ભાઈઓ, જૈસે કે પ્રાકૃતિક ખેતી મતલબ ઇસકા હોતા હૈ કે પ્રકૃતિ મેં જીતની ભી ચીજ અવેલેબલ હૈ, મૌજૂદ હૈ, ઉસકા પ્રયોગ કરકે હમ ખેતી કરેંગે. જૈસે કે અભી તમામ રસાયન હોતા હૈ, જો કોઈ ભી કીટ લગતા હૈ, ઇન્સેક્ટ, ઉસકે લિયે બજાર સે હમ રસાયન કા પ્રયોગ કરતે હૈ, તો ઉસસે ક્યા હોતા હૈ કે હમારે શરીર પે ભી ઉસકા બુરા પ્રભાવ પડતા હૈ. ઉસી લિયે ઉન સભી ચીજો સે નિપટારા છુટકારા પાને કે લિયે હમે પ્રાકૃતિક પદ્ધતિ સે અપનાના ચાહિયે. જૈસે કે હમારા નેચર મેં પ્રકૃતિ મેં જો ભી ચીજ ઉપલબ્ધ હૈ રસાયન કા ઉપયોગ કરતે હૈ, તો ઉસકે જગહ હમ નીમ કી પત્તી કા પ્રયોગ કરકે ઉસસે દવા બનાયેંગે, આકરા કી પત્તી કા પ્રયોગ કરકે ઉસસે દવા બનાયેંગે. ઇસ તરહ કરકે તમામ તરીકા અલગ અલગ અપનાયેંગે, જિસસે કે હમારા રસાયન પદ્ધતિ કો હમ કમ્પ્લીટ હટા કરકે ઓર હમ પ્રાકૃતિક પદ્ધતિ કો અપનાયેંગે. પ્રાકૃતિક પદ્ધતિ કો હમ ઝીરો બજેટ નેચરલ ફાર્મિંગ કે નામ સે ભી જાનતે હૈ. મતલબ ઇસમે હમારા ઇનપુટ જો હોતા હૈ, એક્સ્ટ્રા ખર્ચ જ્યાદા લગેગા હી નહીં, ક્યોંકિ હમારા નેચર મેં જો અવેલેબલ હૈ ઉસી સામાન કા પ્રયોગ કરકે હમ અલગ અલગ તરીકે કા હમ ન્યુટ્રિયન્ટ બનાયેંગે, જો કે હમ યુરિયા ડીએપી પોટાસ દેતે હૈ, ઉસકે જગહ પે હમ અલગ અલગ તમામ બૂસ્ટર કે રૂપ મેં પર્ણીય છિડકાવ જો કરતે હૈ ઉસકે રૂપ મેં હમ તરીકા અપનાયેંગે, કીટ નિવારણ કરને કે લિયે તરીકા અપનાયેંગે. તો ઇન સભી બાતો કી જાણકારી આપ લોગો કે બીચ આજ સાઝા કરને કે લિયે જા રહે હૈં. દેખિયે રસાયન કા આપ જબ ભી પેકેટ કે ડબ્બા દેખતે હોંગે તો ઉસમે દો ચાર તરહ કા મતલબ સિમ્બલ રહેતા હૈ. એક રહેતા હૈ એકદમ સે લાલ, ઉસકે ઉપર દો ક્રોસ રહેતા હૈ, વો સબસે જ્યાદા ડેન્જર હૈ, વો એકદમ પોઇઝનસ હૈ કે ઉસે યદિ હમ જૈસે 0.5 ml કા પ્રયોગ કરના હૈ, ઉસે 2 ml યદિ કર દિયે તો ઉસે ક્યા હોગા કે શાકભાજી પે ઉસકા રેસિડ્યુ જો હોતા હૈ વો શાકભાજી પે ચલા જાયેગા, જો કે હમારે બોડી પે ડાયરેક્ટ ઇફેક્ટ પડેગા, યહાં તક કે તમામ બીમારી હમારે બોડી કા જો આંતરિક સિસ્ટમ હૈ ઉસકો ફેલ્યુર કરેગા ઓર કેન્સર જૈસી બીમારી કા હમકો મતલબ સામના કરના પડ સકતા હૈ. પહેલે હમ સબ્જી કા જો હમારા સાઇકલ હોતા હૈ વો હમ કિસ મંથ મેં કિસ તરહ કા સબ્જી લગા સકતે હૈ, તાકી આપકો યે જાણકારી હોગા કે હમે કિસ મંથ મેં કોન સા સબ્જી લગાના હૈ, ઉસકી કોન કોન સી અચ્છી વેરાયટી હૈ, તબ આકર કે અચ્છી સિલેક્શન હમ કરેંગે. કુછ વેરાયટી એસા હોતા હૈ જિસમે કિ રોગ નિરોધક ક્ષમતા હોતા હૈ, મતલબ ઉસમે રોગ લગતા હી નહીં હૈ, ઇસ તરહ કા વેરાયટી હમ સિલેક્શન કરેંગે. ઉસકે બાદ ફિર હમ જૈવિક પદ્ધતિ મતલબ પ્રાકૃતિક પદ્ધતિ સે જો કંટ્રોલ કરને કા ઉપાય બતાયેંગે. તો સબસે પહેલે અભી જો માં હૈ યે મઈ કા મંથ હૈ, તો હમે હમારા જો કહા જાતા હૈ ફેબ્રુઆરી માં સે જાયદ કા બોલા જાતા હૈ. એગ્રીકલ્ચર મેં ક્યા હોતા હૈ ચાર સમય હોતા હૈ, જાયદ હોતા હૈ, ખરીફ હોતા હૈ, ફિર રબી, તીન સમય હોતા હૈ, રબી હોતા હૈ. અભી આપ જૈસે કે જાયદ કા સમય મેં ઓર અભી ભી હમ જીતને ભી કુકરબિટેસી ક્રોપ હૈ, જૈસે કે આપકા ટિંડા હો ગયા, કદ્દૂ હો ગયા, લૌકી હો ગયા ઓર તોરઈ હો ગયા, તો ઇસ સબ ટાઈમ અભી લગાને કા હૈ, લગા સકતે હૈ. ટમાટર કા એક કેન્દ્રીય બાગવાની પરીક્ષણ કેન્દ્ર બેજલપુર કા મેન સ્ટેશન હૈ, કેન્દ્રીય શુષ્ક બાગવાની સંસ્થાન, વહાં પે એક અચ્છી વેરાયટી ડેવલપ કિયા ગયા થા, જો કે થાર અનંત કે નામ સે હૈ. મતલબ અધિક ટેમ્પરેચર ભી રહે તો ઉસકા જો ફ્રૂટિંગ હોતા હૈ, મતલબ કમ પાણી મેં ભી અચ્છા પરફોર્મન્સ રહેતા હૈ, ઉસમે ફ્રૂટિંગ જો હોતા હૈ ક્લસ્ટર મેં હોતા હૈ ઓર પૂરા લાલ લાલ હોતા હૈ, લાલ લાલ ભી ટમા

0: ઈયળના કુશેટા હોય તે મરી જાય, કે ઈયળનો જે ઉપદ્રવ થાય આપણી ખરીફ પાકની ઋતુમાં એ થાય નહીં.
1: ખરીફ ટૂંકમાં સુમાહુ ઋતુમાં એમ કોને?
0: અરે ભાઈ, એને ખરીફ ઋતુ કે ને આપણે શિયાળામાં રવિ ઋતુ કે.
1: હા એ બરાબર.
0: હા તમે ચમ સમજતા નહીં ભાઈ?
1: ભાઈ હું છે ને આ ખરીફ ને રવિ મને બહુ ઝાઝી સમજણ ના પડે.
0: ના ઝાઝી સમજણ ચમ ના પડે? નકલ લેવા જોશો એમ તો લખેલું જ છે નકલમાં, તો ખરીફ અને રવિ બે ઋતુના નોમ લખેલા છે કે ખરીફ પાક. હવે પાકમાં પાછું આપણે નકલમાં લખાવવું પડે છે કે ભાઈ અમે આટલી જમીનમાં મકાઈ કરેલી, આટલી જમીનમાં ડોંગર કરેલી, આટલી જમીનમાં તુવર કરેલી, આવું બધું લખાવવું પડશે. એનું નામ પોણી પત્રક કહેવાય, તમને ખબર છે, તલાટીના સોપડે કરાવવું પડે.
1: બરોબર. હવે હું એમ કહું
0: હા
1: કે આ ઉનાળામાં જે તોપ પડે છે,
0: હા
1: બરાબર, એ તોપમાં આપણે જો આ ઊંડી ખેડ્યો કરીએ,
0: હા
1: તો તમે જેમ પેલા કહ્યું કે ભાઈ જીવ જંતુ કોશીટા ઈયળો ઉધઈ આ બધાનો નાશ થઈ જાય, પણ હાથે હાથે બીજો એક ફાયદો થાય છે કે આ ઊંડી શેડ કર્યા પછી જયારે જો વચ્ચે કદાચ વરસાદ પડી જાય કે સુમાસ્યુ વરસાદ પડી જાય તો વરસાદનું વરસેલું જે પાણી છે ને એ ભાઈ ભોંય મેં ઉતરે, એટલે જમીન મેં ભેજ સંગ્રહ શક્તિ તો રહે. પણ બીજો એક ફાયદો આપણને એ છે કે જ્યારે ઊંડી ખેડ કરીએ ને તો એનો જડીઓ છે, મૂળિયો છે, અગાઉના પાકનો જે કંઈ નકોમું ઘાસ છે એ આ ઉનાળાના તોપમાં જમીનમાં બળી જાય છે, અને આપણે જ્યારે સુમાહુ પાક કરીએ ને ત્યાં નેદોમણ ઓછું થાય છે.
0: કોનજે ભાઈ, ખેડની વાત એવી છે કે ઉનાળાની તમે ખેડ કરો ને એટલે તમે સાણિયું ખાતર નાખ્યું હોય ને,
1: બરાબર,
0: એટલો ફાયદો થાય છે. ઉનાળાની ખેડ જોઈએ તમારે, તમે વરહત વરહતાની હાથે તમે જો ઉરણી બોંધે અને ઉરણ કરી દો તો તમારો કોઈ પણ પાક હોય એવો ભભકાદાર ઉગી નીકળે.
1: હોળવાની થાય હું તો એમ કહું છું,
0: હોળવાની થાય કે ના થાય પણ તમારો પાક બહુ સારી રીતે ઉગી નીકળે, અને પછી પાછળની માવજત પાછળ તમારે મંડ્યા રહેવું પડે. તો હું એમ નથી કહેતો પણ તમે કહો છો એમ હોળવાની પાક થાય
1: થાય. એટલે તો ભાઈ પેલી કહેવત કીધી છે કે ખીડ ખાતર ને પોણી,
0: હા
1: લાવે બધું તોની,
0: હા બધું એટલે ચીવચીયું
1: ભાઈ, બધું એટલે ભાઈ અનાજ છે,
0: ઘાસ છે. બધામાં એક જ શબ્દ વાપરવાનો કે આપણા વડીલો એમ કહેતા હતા કે ખેડ ખાતર ને પોણી, નસીબ ને લાવે તોણી.
1: સારું. અને વખતે ના આવે તો?
0: હે,
1: વખતે આ બધું ના થાય તો?
0: ભાઈ વખતે કરવું પડે, અને જો અમુક વસ્તુ આપણા હાથ બહારની છે એ ના થાય, પણ જો ના થાય તો બધું ધૂળ ધોણી થાય.
1: આ શીલો શબ્દ મારે તમારા મોઢે બોલાવવો હતો.
0: અરે ભાઈ એ તો હું જોણું છું.
1: એમ
0: હો,
1: તમે તો મારા કરતો વધારે અનુભવી છો.
0: ના ના, અનુભવી એટલે અમે તો છે ને તો પેલા લોકો કેતા હતા એમ ગઈડિયા પેલા ગાડા વારતા હતા એમ કેતા હતા, એવું નહીં કરતા અમે.
1: ના ના, તમે મારા કરતો વધારે દિવાળીઓ જોઈ છે.
0: ના, દિવાળીઓ તો જોઈ છે અને ટોટાઈ ફોડ્યા છે મેં.
1: હા સી વાત છે,
0: પણ
1: હવે સમય થયો છે,
0: કઈ કઈ જવાનું છે,
1: હવે છૂટા પડીએ,
0: ઘેર જવું છે. પણ થોડીક વાર બે મને ભાઈ આ વાતો કરીએ ને આ સારું છે, હમણાં ઠંડક વર્તાય છે,
1: એ
0: તો આખા દાડામાં તો ગરમી ગરમી ને ગરમી. એટલે આ ઓંબાવાડિયામાં મેં તો પાણી સાટીને બેઠો તો તઈએ ટકાતું નહીં.
1: શું વાત છે
0: તારે? હું
1: તમે ઓંબાવાડિયું કર્યું છે એમ?
0: મારા મોઢામાંથી આ વાત ચમ નીકળી હતી? હવે આ ઓંબાવાડિયું એટલે તારા મનમાં કેરીઓની વાત નથી આવતી ને ભાઈ?
1: હું એ જ કહેવાનો હતો કે મારે આ ભૂલાઈ ગયેલું કે ડાયા ભાઈ પાસે ઓંબાવાડિયું છે, ચમકે કેરીની સીઝન જાય છે, એટલે હવે એક દાડો ડાયા ભાઈ તમારું ઘર બાજુ મારે આવવું પડશે એમ લાગે છે.
0: કોનજી ભાઈ, મારા ઘર બાજુ નહીં આવતા, હવે મારા મોઢામાંથી નીકળી જ જશે અને મારા મોઢામાંથી તો સાચી જ વાત નીકળે છે, એટલે તમને કેરી ખવડાવીશું.
1: એવું છે?
0: હો,
1: હું આવીશ તો કઈ વધારે નહીં લઈ જાઉં.
0: ના પણ વધારે સહેજ નહીં ને
1: એમ?
0: હો,
1: એટલે કેસર હશે તો કેસર.
0: ના ભાઈ, મારે તમને જેટલી આલવી હશે ને એટલી જ આપીશું.
1: બરાબર.
0: અને મારે પૈસા નહીં લેવા.
1: ના, હું મફત્યું ખાતો ને.
0: તો તમારી ઈચ્છાની વાત, મને પ્રેમથી છે ને, મને જેટલી ફાવશે એટલી આલીશ
1: 100%.
0: હા
1: પણ હવે ઓંબાવાડીઓ કર્યું છે
0: હા
1: તો બહુ સારી વાત છે. સમકડાયા ભાઈ તમારે તો ઘરમાં

0: એવું છે કે ભાઈ બધો અહીં ખેતીવાડી માં તમારે કોમ કાસ કરવા લાગે, મારે શું કે એકલી જાતે હું કરનારો છું
1: ભાઈ એકલી ના.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેજા વાંચે છે મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે સીબીઆઈએ વધુ 2 લોકોની ધરપકડ કરી. 16 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં એસઆઈઆર પ્રક્રિયાના 3જા તબક્કાની કામગીરી કરવા કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત. ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા અમેરિકા ઉત્સુક. ચીનના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. અને ગુજરાતમાં યોજાયેલી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજીત નારાયણે કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લઈ રહેલા વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. આ પહેલા પ્રારંભિક સંબોધનમાં વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, શાંતિ અને સુરક્ષા વૈશ્વિક અર્થતંત્રના કેન્દ્રમાં છે. વર્તમાન સંઘર્ષે સંવાદ અને રાજદ્વારીના મહત્વને વધારી દીધું છે. શ્રી જયશંકરે એ વાત પર પણ ભાર આપ્યો કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે.
3: हम ऐसे समय में मिल रहे हैं जब दुनिया तेजी से बदल रही है. अंतर्राष्ट्रीय तनाव, संघर्ष, आर्थिक अनिश्चितता और व्यापार, तकनीक तथा जलवायु से जुड़ी चुनौतियां वैश्विक स्थिति को प्रभावित कर रही हैं. ऐसे समय में ब्रिक्स से सकारात्मक और स्थिर भूमिका निभाने की उम्मीद बढ़ी है. आज कई देश ऊर्जा, भोजन, उर्वरक, स्वास्थ्य सुरक्षा और वित्तीय सहायता जैसी चुनौतियों का सामना कर रहे हैं. ब्रिक्स उन्हें इन समस्याओं से बेहतर तरीके से निपटने में સહાયતા કર સકતા હે.
2: રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. તેમણે ગત ડિસેમ્બરમાં 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલન માટે રાષ્ટ્રપ્રમુખ પુતિન અને પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બાદથી દ્વિપક્ષીય સહકારમાં થયેલી પ્રગતિ અંગે શ્રી મોદીને માહિતી આપી. બંને મહાનુભાવોએ યુક્રેન અને પશ્ચિમ એશિયાની સ્થિતિ સહિત પરસ્પર હિતના વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ નીટ પરીક્ષા સંબંધિત ગેરરીતિ મામલે વધુ 2 લોકોની ધરપકડ કરી. સીબીઆઈએ ગત 24 કલાકમાં 14 સ્થળ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈએ જણાવ્યું કે અહિલ્યાનગરના ધનંજય લોખંડે અને પુણેના મનીષા વાઘ માટેની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ મામલે જયપુરના 3, ગુરુગ્રામ અને નાસિકમાંથી 1-1 એમ કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીને આજે દિલ્હીની અદાલતમાં રજૂ કરાયા તેમજ તેમને પૂછપરછ માટે 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે, જ્યારે અન્ય શંકાસ્પદોની પૂછપરછ ચાલી રહી છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી ફરિયાદના આધારે સીબીઆઈએ 12 મે તાત્કાલિક કેસ નોંધ્યો હતો. કેન્દ્રીય ચૂંટણી પંચે મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એટલે કે એસઆઈઆર પ્રક્રિયાના 3જા તબક્કાની જાહેરાત કરી. તે અંતર્ગત આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓડિશા, પંજાબ, સિક્કિમ, ત્રિપુરા, તેલંગાણા અને ઉત્તરાખંડ સહિત 16 રાજ્ય, જ્યારે ચંદીગઢ, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ જેવા 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં તબક્કાવાર એસઆઈઆર કામગીરી કરાશે. એસઆઈઆર પ્રક્રિયામાં 3,94,000થી વધુ બુથ સ્તરના અધિકારીઓ 36,73,00,000 મતદારોના ઘરે ઘરે જઈ તેમનો સંપર્ક કરશે. આ કામમાં રાજકીય દળો દ્વારા મતગણતરી તબક્કા દરમિયાન નિયુક્ત કરાયેલા 3,42,000 બુથ સ્તરના એજન્ટ પણ મદદ કરશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કેરલમના નવા મુખ્યમંત્રી તરીકે વીડી સતીશનના નામની જાહેરાત કરી. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં કરાયેલી આ જાહેરાત બાદ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુડીએફ રાજ્યમાં સરકાર બનાવવાની પ્રક્રિયા હાથ ધરશે. આ સાથે જ મુખ્યમંત્રી પદ માટે ટોચના નેતાઓ વચ્ચે ચાલી રહેલી ખેંચતાણને લઈ ઘણા દિવસથી ચાલતી અટકળો પર વિરામ મુકાયું છે. સરકારે જણાવ્યું કે દેશભરમાં કાચા તેલ, એલપીજી અને પ્રાકૃતિક ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અસરકારક પગલાં લીધા છે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ અંગે આંતર મંત્રાલય સ્તરની પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશભરમાં ઘરેલું એલપીજી પુરવઠો યોગ્ય રીતે યથાવત

0: છે અને કોઈપણ વિતરણ કેન્દ્ર પર પુરવઠાની અછતના કોઈ અહેવાલ નથી.
1: ભારત સરકારે કઈ ઇફેક્ટિવ સ્ટેપ્સ લીએ હૈ જીસકે ચલતે હમારે પાસ પેટ્રોલ ડીઝલ એલપીજી ઓર નેચરલ ગેસ કે પર્યાપ્ત સ્ટોક્સ અવેલેબલ હૈ. હમારી રિફાઇનરીઝ ઓપ્ટિમમ કેપેસિટી પર ઓપરેટ કર રહી હૈ ઓર એલપીજી પ્રોડક્શન ભી ઇન્ક્રીઝ કિયા જા ચુકા હૈ. હમારે કિસી ભી રિટેલ આઉટલેટ પર ઓર એલપીજી ડિસ્ટ્રીબ્યુટરશિપ પર કોઈ ડ્રાય આઉટ રિપોર્ટેડ નહીં હૈ. સબ જગહ પર નોર્મલ ઓપરેશન ચલ રહે હૈ.

0: किया जा चुका है। हमारे किसी भी रिटेल आउटलेट पर और एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है, सब जगह पर नॉर्मल ऑपरेशन चल रहे हैं।
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે આજે પેચિંગમાં સંવાદ કર્યો. વેપાર, ટેકનોલોજી અને પ્રાદેશિક સુરક્ષાના તણાવ વચ્ચે બંને નેતાએ મુકાબલાની જગ્યાએ સહકાર પર ભાર આપ્યો. રાષ્ટ્રપ્રમુખ તરીકે બીજા કાર્યકાળમાં શ્રી ટ્રમ્પનો આ પહેલો ચીન પ્રવાસ હતો. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ બંને નેતાએ ઉર્જાનો અવિરત પ્રવાહ સુનિશ્ચિત કરવા, હોર્મુઝ સમુદ્ર ધોની ખુલ્લી રહેવી જોઈએ તે અંગે સંમતિ વ્યક્ત કરી. શ્રી ટ્રમ્પ અને રાષ્ટ્રપ્રમુખ શી સાથેની બેઠક લાભદાયી રહી હોવાનું વ્હાઇટ હાઉસે વધુમાં જણાવ્યું હતું. આ બેઠક બાદ સભાને સંબોધતા ચીનના રાષ્ટ્રપ્રમુખે મુકાબલાની જગ્યાએ સહકાર વધારવા પર ભારતે વધારવા અંગે કહ્યું હતું કે ચીન અને અમેરિકાએ હરીફને પણ ભાગીદાર હોવું જોઈએ. તેમણે દ્વિપક્ષીય સંબંધમાં વધુ એક નવા અધ્યાયની શરૂઆતનું પણ આહવાન કર્યું. શ્રી ટ્રમ્પે પણ એટલા સકારાત્મક અવાજમાં જવાબ આપતા કહ્યું કે અમેરિકા ચીનના સંબંધ પહેલાથી વધુ સારા થશે. તેમણે કહ્યું, અમેરિકા ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા ઉત્સુક છે. ભારતીય ખેલાડી અજીત નારાયણે એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ક્લીન એન્ડ જર્ક અને પુરૂષોની 71 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. ગુજરાતના ગાંધીનગરમાં યોજાયેલી આ સ્પર્ધામાં અજીત નારાયણે કુલ 314 કિલો વજન ઉપાડ્યું હતું. આ જ શ્રેણીમાં 351 કિલો

0: ઉપાડીને કોરિયન વોન જુ રીએ સુવર્ણ અને ચીનના જિયાન ચેને 335 કિલો વજન ઉઠાવીને રજત ચંદ્રક જીત્યો છે. આ સ્પર્ધામાં ચંદ્રક જીતનારા અજીત ત્રીજા ભારતીય ખેલાડી છે. અગાઉ ભારતીય ખેલાડી કોમલ કોહરે સોમવારે મહિલાઓની 48 કિલો વજન વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીતીને વિજયી પ્રારંભ કર્યો હતો. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ગુજરાતનું સિંહ સંવર્ધનનું ઉત્કૃષ્ટ રોલ મોડલ વિશ્વ સમક્ષ વન્ય પ્રાણીઓના જતન માટે મુકાશે. ગુજરાતના સાસણગીરમાં આંતરરાષ્ટ્રીય મોટી બિલાડી જોડાણ સંમેલન IBCA સૌપ્રથમ સિંહ સંવર્ધન અંગેના પૂર્વ સંમેલનને સંબોધતા શ્રી યાદવે કહ્યું, આગામી 1 અને 2 જૂને નવી દિલ્હીમાં યોજાનારી IBCA ભારત યજમાની કરશે. બિગ કેટ એટલે કે બિલાડી કુળના મુખ્ય પ્રાણીઓ સહિતના પ્રાણીઓના સંરક્ષણ માટે સર્વ હિતધારકોને એક મંચ પર લાવવા IBCA માધ્યમથી મનોમંથન કરાશે, તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે આધારસ્તંભ રૂપ દિલ્હી ડેક્લેરેશન પણ જાહેર કરાશે.
1: જ્યાં એક તરફ પૂરે આફ્રિકા મેં લાયન્સ કી સંખ્યા ઘટ રહી હૈ, વહાં પર એશિયાટિક લાયન કી સંખ્યા ગુજરાત મેં ઓર ગીર મેં લગાતાર બઢ રહી હૈ. હમ દુનિયા મેં યે સ્થાપિત કર પાયે હૈ કે ગુજરાત લાયન કન્ઝર્વેશન મેં દુનિયા કા એક લીડરશિપ વાલી જગહ બની હૈ.
0: ભારતે જણાવ્યું કે ગઈકાલે ઓમાનના દરિયાકાંઠા પર ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલો હુમલો અસ્વીકાર્ય છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે એક નિવેદનમાં વાણિજ્યિક જહાજો અને સામાન્ય નાગરિકોને સતત નિશાન બનાવવાની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે જહાજ પર સવાર તમામ ભારતીય ચાલક દળના સભ્ય સલામત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં બ્રિક્સ દેશના વિદેશમંત્રીઓ સાથે મુલાકાત કરી. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે કહ્યું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા અને આર્થિક પડકારો વચ્ચે બ્રિક્સ સર્જનાત્મક ભૂમિકા ભજવી શકે છે. નીટ પરીક્ષા ગેરરીતિ મામલે CBIએ વધુ 2 લોકોની ધરપકડ કરી. 16 રાજ્ય અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં SIR પ્રક્રિયાના 3જા તબક્કાની કામગીરી કરવા કેન્દ્રીય ચૂંટણી પંચની જાહેરાત. ચીન સાથે વેપાર અને રોકાણની તકનું વિસ્તરણ કરવા અમેરિકા ઉત્સુક. ચીનના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન. ગુજરાતમાં રમાયેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં ભારતીય ખેલાડી અજીત નારાયણે કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુરમાધુરી, એટલે કે માણીશું કેટલાક હિન્દી ફિલ્મી ગીતો. પ્રસ્તુત છે સૌપ્રથમ ગીત.

અમુક ગીતો સમયની સીમાઓને ઓળંગીને સદાબહાર બની જતા હોય છે. ફિલ્મ વક્તનું એક ગીત જે આપણને આજે પણ દરેક પેઢીના મન જીતી લે છે. સાહિર લુધિયાનવીની આ સુંદર રચનાને સંગીત આપ્યું છે રવિએ અને સ્વર આપ્યો છે મન્નાડેએ.

આગી સાંભળી રહ્યા હતા આપણે ફિલ્મ મેરી સુરત તેરી આંખેમાંથી. ગાયક છે મન્નાડે, શબ્દો હતા શૈલેન્દ્રના અને સંગીત છે એસ ટી પરમનનું.

સુર માધુરીના કાર્યક્રમોની આ સફરમાં હવે માણીશું ફિલ્મ શર્મિલીનું આ ગીત કિશોર કુમારના અવાજમાં અને સચિવ દેવ બર્મનના સંગીતથી મઢેલું.

હવે પછીનું ગીત આવી રહ્યું છે ફિલ્મ કલ્પનામાં. કલ્પનામાંથી સંગીત ઓપી નૈયર, શબ્દો કમલ જલાલાબાદીના, સ્વર છે રફી અને મન્નાડેના. આ ગીત રાગ લલિત પર આધારિત છે.

શ્રોતા મિત્રોને જણાવવાની રજા લઈએ કે સંજોગોવશાત અમે અત્યારે આપ સૌ શ્રોતા મિત્રોને આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત થતા કાર્યક્રમોનું સહપ્રસારણ સંભળાવી શકતા નથી એ બદલ દિલગીર છીએ.